નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સાગર તો તે સાવ ઉલેચીને ખાલી કરી દીધો. બસ આમ જ મારા આંસુઓથી ફરીથી ભરવા માટે. દૂર સુધી રાતનું અંધારું છવાયેલું હતું, પણ તે સવારને ઉગતા રોકી દીધી તારા પાલવના એ છાંયડાથી. ક્યાંક થોડો પણ અજવાસનો અવકાશ રહેતો હતો, પણ તે એ તારા નયનમાં ભરેલી કાજળથી એને આંજી દીધો. દૂર સુધી એક જ દીપકના અજવાળાને સ્વસ્તો હું, દૂર સુધી એક જ દીપકના અજવાળાને સ્વસ્તો હું, તે પ્રેમના બધા જ સંબંધો તોડી અને મારા શ્વાસને રૂંધાવી દીધો. મિત્રો, ક્યાં સુધી આ દિલની અંદર છુપાયેલી લાગણીઓને બાંધી રાખવીને એ આપણું વ્યક્તિત્વ નથી ને આપણું એ બિલકુલ માહોલ નથી. ખુલ્લા બનીને આપણી વાતને કહી દેવી જોઈએ. એ પળ બીજી વખત આવતી નથી, અને એના જેવી પળ શોધવાનો પ્રયાસ કરવો ને એ પણ તદ્દન નિરર્થક વાત છે. મનમાં જે વાત હોય એને કહી દો, માધ્યમ બનશે તમારું પોતાનું ઓળખ. એટલે રેડિયો પાલનપુર 90.4 FM, તમારા દિલની કોઈ પણ વાત હોય અને એ સાચી રીતે રજૂ કરવા ઈચ્છતા હોય તો આપ અમારા ફેસબુક પેજ આઈડી પર સંપર્ક કરો. રેડિયો પાલનપુર 90.4 FM, તમારી વાત કહો તમારા અવાજમાં કે પછી અમારા અવાજમાં, પણ એ લોકો સુધી પહોંચવી જ જોઈએ. આ પળ બીજી વખતે નહીં આવે. જીવી લો યાર, જિંદગી જીવવા માટે છે. સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી

જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં

9966688 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: શ્રદ્ધાના દીવા જ્યાં પ્રગટે ત્યાં મનનો અંધકાર ટળે, ભક્તિના ભાવ જ્યાં જાગે ત્યાં ઈશ્વર હૃદયમાં વસે. વ્રત એટલે માત્ર અન્નનો ત્યાગ નહીં, વ્રત એટલે મનનો સંયમ, સંકલ્પ અને અડકી શ્રદ્ધા.
1: સાંભળો પાવન વ્રત કથા ફક્ત રેડિયો પાલનપુર પર.
2: નમસ્કાર, આજથી આપણે શરૂ કરીએ છીએ વ્રત કથાઓ. અલગ અલગ વાર તહેવારોની પાછળની કથાને આપણે જાણીશું આપણા આ શોમાં વ્રત કથાઓ, જે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. આપણા બા, દાદી, મમ્મી સૌ કોઈ વ્રત કરે છે ને વ્રત કથાઓ વાંચે છે અને આપણને સંભળાવે છે. આવો સાંભળીએ ગણેશ ચોથની વ્રત કથા, જે આપણને મોકલી આપી છે આનંદબાઈ.
3: ગણેશ ચોથની વાર્તા.
2: ભાદરવા સુદ ચોથ એકમના દિવસે આ વ્રત કરનારી ગણપતિની સ્થાપના કરી પૂજન કરવું, ગણપતિની કથા વાર્તા સાંભળવી, રાત્રે ભજન કીર્તન કરી ચંદ્ર દર્શન કરવું, ગણેશજીને લાડુ તથા માલપુઆનું નૈવેદ્ય ધરાવ્યા પછી મૌન રહીને જમવું, ચોથના દિવસે સાંજે ગણપતિની ચાર દિવસ અગાઉથી સ્થાપિત કરેલી મૂર્તિને જળમાં પધરાવી, ગળી કોઈ વસ્તુ ખાવી નહીં, ઘડું ભરીને અન્નદાન કરવું.
3: એક દિવસ ભગવાન ગણેશ અષ્ટસિદ્ધિને વરીને રમલોકમાંથી ધીમે પગલે આવી રહ્યા હતા. એટલામાં ચંદ્રની દ્રષ્ટિ ગણેશ પર પડી. તેમની મોટી ફોદ, લોબી સૂંઢ અને ગોળ મટોળ દેશ જોઈ ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું. ચંદ્રે કહ્યું, કેમ ગણેશજી, આજે કંઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા કે શું? જુઓ ને, તમારું પેટ તો દેખાતું જ નથી. છતાં ગણેશજી કંઈ જ બોલ્યા નહીં, એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા. એટલે વળી પાછો ચંદ્ર બોલ્યો, આમ ધીમે પગલે કૈલાશ ઉપર ક્યારે પહોંચી રહીશું? વાહન જોઈએ તો લેતા જાઓ. છતાં પણ ગણેશે ઊંઠ વાળીને જોયું નહીં કે ઉત્તર પણ ન આપ્યો. ફરીથી શું રૂપ ઘડ્યું છે કહી ચંદ્ર ખડખડાટ હસી પડ્યો. અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશ ચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં. ચંદ્રના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેમની આંખમાં રતાસ્તરી આવી. તેઓ ગંભીર શબ્દોમાં બોલ્યા, ચંદ્ર, તું ખરેખર રૂપાળો છે? વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું છે? તેની ના નથી, પણ એનો અર્થ એ નથી કે પોતાના રૂપના અભિમાનમાં બીજાની ઠેકડી ઉડાવવી. આજે તે મારી ઠેકડી કરી છે, તેના ફળ રૂપે વધુ નહીં પણ તને એટલો જ શાપ આપું છું કે આથી કોઈ તારું મુખ નહીં જુએ, અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારના ખોટા આવી પડશે. તેના બધા કામોમાં અણધાર્યા સંકટો આવશે. આટલું બોલી ગણેશ પોતાની મંદગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા. ચંદ્રની ઠેકડી મોઘી પડી. ગણેશનો શાપ સાંભળતો તે ધ્રુજી ઉઠ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ, પણ હવે શું થાય? શાપની જાણ થતો ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. બધે એક જ વાત વહેવા લાગી કે

0: એ ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવશે. બાપડો ચંદ્ર મો કોને બતાવે? લજ્જાનો માર્યો એ તો કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો. દેવો, ગંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાતો કેમ વેઠાશે. બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શાપની વાત કરી. બ્રહ્માજી બોલ્યા, ગણેશજીનો શાપ નિવારવા હું, શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી. તમે બધા ગણેશજી પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો. તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈ ચંદ્રને શાપ મુક્ત કરશે. પરંતુ પહેલાં તમે મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો. દેવો મહાદેવજી પાસે ગયા અને બોલ્યા, હે મહાદેવ, ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થાય એ અમને કહો. મહાદેવજી બોલ્યા, ભાદરવાની અજવાળી એકમથી ચોથ સુધીમાં સારો દાડો જોઈ ગણપતિની સ્થાપના કરી તેમનું પૂજન કરવું. ભજન, કીર્તન, ગીત, સંગીત દ્વારા ઉત્સવ ઉજવવો અને અજવાળી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી માલપુવા લાડુનું નૈવેદ્ય ધરાવવું. સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિ જળમાં પધરાવવી. આમ ભક્તિભાવે ગણેશજીનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે. દેવોએ બૃહસ્પતિને બોલાવી મહાદેવજીએ કહેલી વાત કહી. બૃહસ્પતિ રજા લઈ ચંદ્ર પાસે ગયા અને તેને ગણેશ ચોથનું વ્રત કરવા સમજાવ્યું. ચંદ્રે ગણેશ ચોથનું વ્રત આરંભ્યું અને પોતાની ભૂલ માટે અંતકરણપૂર્વક ગણેશની ક્ષમાયાચના કરી પોતાને શાપ મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યો. ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા, હે ચંદ્ર, હું તારા ઉપર પ્રસન્ન છું. હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે. પરંતુ માત્ર ભાદરવાની અજવાળી ચોથના દિવસે કોઈ તારું મો નહીં જુએ. આ વ્રતનું પાલન કરનાર અનેક સંકટોમાંથી છૂટશે. હે ચંદ્ર, તારા જેવા સમજૂને આટલી શિક્ષા ઓછી નથી. હવેથી કોઈ દિવસ રૂપનું અભિમાન કરીશ નહીં.
1: જો તમે પણ આવી કોઈ વ્રત કથાઓ વાંચતા હોય, જાણતા હોય તો અમારા સુધી અવશ્ય પહોંચાડજો. અમને મેઇલ કરી શકો છો radiopalampur@gmail.com. તમે તમારા અવાજમાં પણ આ વ્રત કથાઓ રેકોર્ડ કરી શકો છો અને અમને મોકલાવી શકો છો. અથવા તો અમને વોટ્સએપ કરી શકો છો 9592966888 પર. ભૂલતા નહીં, વ્રત કથાના શોમાં જો તમે પણ આવી કોઈ ધાર્મિક કથાઓ, આપણા તહેવારોની કથાઓ જાણતા હોય તો અમને અવશ્ય મોકલાવશો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: શ્રદ્ધાના દીવા જ્યાં પ્રગટે ત્યાં મનનો અંધકાર ટળે. ભક્તિના ભાવ જ્યાં જાગે ત્યાં ઈશ્વર હૃદયમાં વસે. વ્રત એટલે માત્ર અન્નનો ત્યાગ નહીં, વ્રત એટલે મનનો સંયમ, સંકલ્પ અને અડગી શ્રદ્ધા.
3: સાંભળો પાવન વ્રત કથા.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતા અમૃતમ, ગીતાના અમૃત રસનું પાન આપણે કરી રહ્યા છીએ. અમૃતત્વને પામવાના પ્રયત્નોની વાત ગીતામાં ચાલી રહી છે અને એમાં અત્યંત સુંદર એવો 15મો અધ્યાય આપણે જોઈ રહ્યા છીએ. હજુ આપણે એના 4th શ્લોક સુધી ચાલ્યા છીએ. અશ્વત્થ વૃક્ષનું વર્ણન આપણે જોયું કે આ સંસાર છે એ એવા એક અશ્વત્થના વૃક્ષ જેવો છે, પીપળાના ઝાડ જેવો છે, કે જેના મૂળિયા ઉપર પરમેશ્વરની પાસે છે અને જેની ડાળીઓ, પાંદડાઓ, શાખાઓ, પ્રવાલો, કૂંપળો આ બધું નીચે છે. જળ જગત સંસાર જે છે એનું આ સ્વરૂપ છે. વિગતે આપણે જોયું છે એટલે તરફથી જોતા નથી, પણ મુક્ત થવું હોય, ઈશ્વરને પ્રાપ્ત કરવાનું હોય તો પહેલું કામ એ કરવું પડશે કે આ સંસાર સાથેના આપણા બંધને કાપી નાખવો પડશે, છેદી નાખવો પડશે, અલગ થવું પડશે. કેવી રીતે અલગ થવાશે? તો કહ્યું કે બસ તમારી પાસે એક શસ્ત્ર છે. કયું શસ્ત્ર છે? અનાશક્તિ, અસંગ, એની સાથેની આસક્તિ તમે છોડો, એની સાથેનો સંગ તમે છોડો, એટલે તમારા પૂરતું એ વૃક્ષ કપાઈ ગયું. અસંગ શસ્ત્રેણ દ્રઢે ન છિત્વા, છેદી નાખો. ગઈ વખતે આપણે જોયું હતું કે છિત્વા એટલે અધૂરી ક્રિયા છે, હજુ બાકી છે કંઈ. એક કામ કરીને તો બીજું કામ બાકી છે. ગાડીમાં બેસીને અમદાવાદ ગયા, બેસીને એટલે હજી ગયા, જ્યાં જવાનું છે તે શેષ છે, બાકી છે. છિત્વા ત્યાં સુધી આપણે જોયું છે, તતઃ અને પછી તતઃ પદમ તત પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાન નિવર્તંતિ ભૂયઃ. જ્યાં સુધી પેલું આસક્તિનું પડ તૂટ્યું નહીં હોય ત્યાં સુધી તો તમે આગળ વધી શકવાના નથી. ત્યાં સુધી ત્યાં એમાં ને એમાં રમમાણ છો. એ વૃક્ષની એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર ને એક કૂંપળમાંથી બીજી કૂંપળમાં ફર્યા કરશો.

કપાયું. પછી હવે તમારે સંશોધન શરૂ કરવાનું છે. શું શોધવાનું છે? તથા પદમ તત્ પરિમાર્ગિતવ્યમ, પરિમાર્ગિતવ્યમ શોધવાનું છે. શું શોધવાનું છે? એવું એક પરમ પદ, એવું એક પરમ ધામ તમારે શોધવાનું છે. પરિમાર્ગિતવ્યમ એટલે એની શોધ શરૂ કરવાની છે. અને તીવ્રતાથી શોધ કરવાની છે. એમ નહીં ચાલો શોધીએ, રૂપિયાની નોટ પડી ગઈ છે આટલા ક્યાંક હશે, જુવાનભાઈ ઊંચું નીચું કરો ને, એવી રીતનું નથી. ક્યાંક અજાણ્યા જગ્યામાં ખોવાઈ ગયા છો, ભટકી ગયા છો, રસ્તો જડતો નથી, અને ક્યાં જવાનું છે? પરમ પદને પ્રાપ્ત કરવા માટે જવાનું છે. તો તીવ્રતાથી જીવ ઉપર આવીને શોધ કરવી પડે. સ્વામી વિવેકાનંદ એમણે રામકૃષ્ણ પરમહંસને કહ્યું કે તમને માતાજી દર્શન આપે છે, એ રીતે મને કેમ ના આપે? તો કે ઉભો રહે, તને આપે એમ કરીએ આપણે. નદીમાં નાવા લઈ ગયા, પછી દબાઈ દીધું મોઢું, અકળાઈ ગયા. આવું તો કઈ હતું છે કે કેટલી અકળામણ થઈ હતી, કઈ યાદ આવતું તને? કઈ યાદ આવતું નતું. પાણીમાંથી બહાર કેમ નીકળવું, એટલું જ એક મગજમાં હતું. જબરજસ્ત રીતે અકળામણ થઈ ગઈ. આવી અકળામણ ઈશ્વરને શોધવા માટે થાય છે. જે દિવસે થશે તે દિવસ તને ભગવાન મળશે. એ જગ્યાને શોધવાની છે, એનું માર્ગણ એટલે શોધનું કાર્ય કરવાનું છે. પણ કેવું? પરિમાર્ગિતવ્યમ, સારી રીતે શોધવાનું છે. એ પદને તમારે પ્રાપ્ત કરવાનું છે. ઈશ્વરના પદને પ્રાપ્ત કરવું છે. ખબર છે કે ઈશ્વરના પદને પ્રાપ્ત કરવું છે, પણ એના માટેની તાલાવેલી જાગી છે. પરિમાર્ગિતવ્યમ એને બરોબર શોધવાનું છે.

એ એવું પરમધામ છે કે જ્યાં ગયા પછી પાછા તમારે આવવું પડવાનું નથી આ દુનિયામાં. એ પરમ પદ ને પ્રાપ્ત ન કર્યું હોય તો પેલું ચાલશે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ સંસારે ખલુ દુસ્તારે આ ચાલુ રહેશે. પણ આ પરમ ધામ ને પહોંચ્યા પછી યસ્મિન ગતા ન નિવર્તંતિ ભૂયઃ, ત્યાં ગયા પછી પાછા આવવાનું રહેતું નથી. ત્યાં ગયા એટલે બસ ત્યાં રમમાણ થઈ જાઓ, એવી જગ્યા શોધવાની છે. એ પદને શોધવાનું છે, એને પામવાનો પ્રયત્ન કરવાનો છે, એના માર્ગને શોધવાનો છે, એને પૂર્વ શરત પૂરી કરી છે. તમે વૈરાગ્ય આવી ગયો છે તો તથા પદમ તત્ પરિમાર્ગ તે પદને શોધવાનું છે. યસ્મિન ગતા ન નિવર્તંતિ ભૂયઃ, જ્યાં જઈને કોઈ પાછો ફરતો નથી. એટલે કે એ જે પરમ ધામ છે, એ જે પરમ પદ છે, એ જે પરમેશ્વર છે, એ જે પરમાત્મા છે, એને તમારે હવે શોધવાનું શરૂ કરવાનું છે. પેલો સ્વર્ગ કે અપવર્ગ એવા લોકની પ્રાપ્તિની આ વાત નથી. સારા કામ કર્યા તો સ્વર્ગલોકને પ્રાપ્ત કરે, અને સ્વર્ગલોકને પ્રાપ્ત કર્યા પછી ક્ષીણે પુણ્ય મૃત્યુલોકમ વિશંતિ, પાછા પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે મૃત્યુલોકમાં આવી જવાનું, એ વાત નથી. આ પરમપદને પ્રાપ્ત કરવાની વાત છે, પરમધામને પ્રાપ્ત કરવાની વાત છે, પરમેશ્વરને પ્રાપ્ત કરવાની વાત છે. તો જ્યાં જઈને પાછા ફરવાનું નથી એવા ધામને શોધવાની શરૂઆત કર્યા પછી તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી. આ વાત આગળ કહીએ જ વાત છે કે જેનાથી આ સંસારની શરૂઆત થઈ છે એવો જે પરમે

ઈશ્વર એવો જે પરમાત્મા એવું જે પરમ પદ એને યતઃ જેનાથી આ પુરાણી આ પ્રાચીન શરૂઆતની આદ્ય વિસ્તાર પામી છે પ્રસૃતા આ સંસાર વૃક્ષની પ્રવૃત્તિનો આદિ જ્યાં છે ઉર્ધ્વમ એને પ્રાપ્ત કરવા માટે શું કરવાનું છે કે એ કોઈ પરમ પુરુષ છે જેને પ્રાપ્ત કરવાનો છે તો તેને શરણમ પ્રપદ્યે એને શરણે પહોંચી જવાનું છે તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે એ આદ્ય પુરુષ એ મૂળ પુરુષ એ પરમાત્મા એને પ્રપદ્યે એને પ્રપદ્યે એટલે એને શરણે જતા રહેવાનું છે પછી બીજું કઈ કરવાનું નથી એને જ શરણે એ જ તું જ મારું શરણ તું જ મારું જે કઈ છે તે તારા સિવાય મારું કઈ નથી મારું મારું નથી મારું શબ્દ જ નીકળી ગયો છે કારણ કે એ તો આસક્તિની સાથે સંકળાયેલો હતો એને શરણે પહોંચવું પ્રપદ્યે આમ તો પ્રપદ્યે પહેલી વિભક્તિમાં છે અને કૃષ્ણ બોલે છે પણ અર્જુન વતીથી બોલે છે તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી જેના વડે જેનાથી જે જગ્યાએથી આ આખી પ્રકૃતિ વિસ્તાર પામી છે એવા આદ્ય પુરુષના શરણે પહોંચી જવું એનું જ મનન એનું જ નિધિધ્યાસન એ કરવું જોઈએ દરેક વ્યક્તિ નહીં કરી શકે દરેક વ્યક્તિ એ કરી શકશે નહીં કોણ કરી શકશે કયો માણસ કારણ કે આપણે પોતે અંદરનો જે આત્મા છે પુરુષ છે એ તો આ પરમ પુરુષનો અંશ જ છે અને જેનો પોતે અંશ છે એને પામવા માટે પ્રયત્ન કરવાનો છે તો એ પામવા માટે પ્રયત્ન કરતા પહેલા એની ઉપરના બધા અંશ જે છે એની ઉપરના બધા આવરણો જે છે એ આવરણોને દૂર કરવાના છે આ આવરણોને દૂર કર્યા એનું નામ જ પેલું અસંગ શસ્ત્રેણ દ્રઢેન છીતવા આવરણો દૂર થયા એવો માણસ હોય તો કેવો હોય પાંચમા શ્લોકમાં કહે છે

द्वन्द्वैर् विमुक्ताः सुख दुःख संज्ञैर् गच्छन्ति अमूढा पदमव्ययन्ता। आपदने आलोको पामी शके छे, गच्छन्ति अमूढा पदमव्ययन्ता। आ अमूढ એટલે મોહથી મુક્ત થયેલા લોકો આ પ્રકારના સંસારનો ત્યાગ કરીને નીકળી ગયા છે, એટલા માટે સંસારની સાથે આસક્તિ નથી રહી, એટલા માટે થઈને આ પ્રકારના મોહથી મુક્ત જ્ઞાની એ ગચ્છંતિ પદમ અવ્યયંત, તે પરમ પદને પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત કરે છે, આ પદને પહોંચે છે, પહોંચી શકે છે। આવા બનવું પડે, કેવા બનવું પડે, આગળ પણ આવી ગયું છે, ફરી આવે છે ને હજુ ફરી આવશે। નિર્માન મોહ, પેલું અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વામાં આ વાત આવી ગઈ છે।

તારું એનું જે મોહ હતો, જે આવરણ હતું, એ આવરણ તૂટી ગયું છે. નિર્માન મોહ, માન કે મોહ નાશ પામ્યા છે. નિર્માન મોહ, માન અપમાન યોહો આગળ જોયું તું ને આપણે ત્રિગુણાતીતમાં. નિર્માન મોહ, માન અને મોહ થી મુક્ત. અને ન માન છે ન મોહ છે એટલે હું છું ને તમે છો ને મારું છે.

તમારું જન માન મારું નથી ને માન નિર્માન મોહ જીત સંગ દોષ સંગ દોષ આસક્તિ આસક્તિ ને દોષ ગણાય આ મારું છે મારે આ જોઈએ છે મને આ ગમશે આસક્તિ કોઈ પણ વસ્તુની અંદર વ્યક્તિની અંદર પદાર્થની અંદર ત્યાં સુધી કે બ્રહ્મની અંદર પણ આસક્તિ રહી તો આસક્તિ એ દોષ છે સંગ દોષ

હતી એમ ગીતાની બિલકુલ શરૂઆતમાં કહ્યું છે. આપણે જોયું છે સંગ એ મૂળમાં, તો સંગનો દોષ જે છે એને જીતી લીધો હોય સંગ દોષ રહે જ નહીં. પછી કશામાં સંગ નથી, કશામાં આસક્તિ નથી, કશી એષણા નથી, કશી ઈચ્છા નથી, તો શું છે? અધ્યાત્મ નિત્યાહ, અધ્યાત્મમાં લીન, નિત્ય કાયમ, અધ્યાત્મમાં જ કાયમ થઈ ગયા છે. આત્માના મૂળ સ્વરૂપને સમજવાના પ્રયત્નમાં સ્થિર અધ્યાત્મ બુદ્ધિ વાળા, એની બુદ્ધિ ને એનું મન ને બધું જ એ ક્યાં સ્થિર થયું છે? આત્માની અંદર. અધ્યાત્મ નિત્યાહ, નિત્ય કાયમ અધ્યાત્મમાં સ્થિર છે એવા વિનિવૃત્ત કામાહ, કામનાઓ જેમની નાશ પામી છે, કામનાઓનો સંપૂર્ણપણે નાશ થયો છે. સંગ તો ગયો એટલે કામનાઓ ગઈ, સંગાત સંજાય તે કામઃ, કામનાઓ તો સંગથી ઉત્પન્ન થાય છે. મારું શરીર છે એમ માનું તો મારા શરીરનું સુખ દુઃખ મને મારું લાગે, અને તો પછી કામનાઓ થાય કે આ શરીરના સુખ માટે પ્રયત્ન કરવો, એનાથી મુક્ત છે. વિનિવૃત્ત કા

કેવા થઈ જાય દ્વંદ્વ, બધા જોડકાઓ, સુખ ને દુઃખ ને મારું ને તારું ને ઠંડુ ને ગરમ ને બધા દ્વંદ્વો છે, જોડકા છે. આપણે ચિત્તપ્રજ્ઞામાં પણ જોયા હતા, ભગવત ભક્તમાં પણ જોયા હતા અને ત્રિગુણાતીતમાં પણ જોયા હતા કે દ્વંદ્વથી મુક્ત થાય. આ બધા દ્વંદ્વોથી મુક્ત, એને સારું નથી ને ખરાબ નથી, સમલોષ્ટાષ્ટ કાંચના બધું સરખું, એને બધું સરખું થઈ ગયું છે. અને બધું સરખું છે એટલા માટે સારું ને નરસું રહ્યું જ નથી. કોઈ પણ પ્રકારના આવા દ્વંદ્વ જોડકાઓ થી સંપૂર્ણ મુક્ત, દ્વંદ્વેર વિમુક્ત, ખાલી મુક્ત નહીં વિમુક્ત, સંપૂર્ણપણે મુક્ત. અને આ કોઈ જોડકું એને સ્પર્શી શકતું નથી. દ્વંદ્વૈર વિમુક્તઃ, કેવા દ્વંદ્વ? ઉદાહરણ આપ્યું, સુખ દુઃખ સંગ્નિયૈર, સુખ અને દુઃખ, સુખ અને દુઃખ રૂપી દ્વંદ્વ જે છે એનાથી મુક્ત. આ તો બધા કેવા છે, આવે છે ને જાય છે. અત્યારે જે સુખ લાગે છે કાલે દુઃખ બનવાનું છે, અત્યારે જે દુઃખ લાગે છે કાલે સુખ થવાનું છે. તો સુખ અને દુઃખ ના જેવા બીજા જેટલા જોડકાઓ છે એમાં બધામાં એક સરખો, આમ તો એકબીજાથી વિરોધી છે પણ જેના માટે બધા સરખા થઈ ગયા છે. સુખ દુઃખ સંગ્નિયૈર, સુખ અને દુઃખ નામના જે જોડકાઓ છે બીજા પણ, સારું નરસું, ગમો અણગમો, માન અપમાન, એ બધાથી મુક્ત દ્વંદ્વ.

मुक्ता सुख दुख संग एवा जे ज्ञानी माणसो छे अमूढ़ा मोह जेमनो खलास थयो छे एवा लोको गच्छन्ति परम आजे पदम अव्ययम तत आजे अव्यय पद छे एने प्राप्त करी शके छे। એટલે પેલી પૂર્વ શરતો આપણે જોઈ હતી ને, આમ કરીને આમ કરવું, તો કે પ્રાપ્ત કરશો, તમારો હેતુ, તમારું પ્રયોજન, તમારે શું કરવું છે તે આ છે, તમારે પહોંચવાનું છે આ પરમ પદને માટે, એના માટે પ્રયત્ન કરવો પડશે, અને એ પ્રયત્ન આ પ્રકારનો છે, તમે પહોંચો, આવા લોકો પહોંચી શકશે, બીજાઓનું કામ નથી ત્યાં। કેવું છે આ પરમપદ? તમે જગતની અંદર જે કઈ જુઓ છો એનાથી કઈ અલગ છે? આ તો જગત તો સર્જાયેલું છે, જે વખતે સૃષ્ટિનું સર્જન નહોતું થયું ત્યારે આ સૂર્ય નહોતો, આ ચંદ્ર નહોતો, આ પૃથ્વી નહોતી। તમે જે કઈ જુઓ છો તે બધું ભૂત એટલે ઉત્પન્ન થયેલું છે, પણ પેલું પરમ પદ જે છે, પરમેશ્વરનું ધામ જે છે, અથવા તો જે પરમાત્મા સ્વરૂપ છે, એ સ્વયં જે પદ છે, એ પદ એવું છે કે ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ। ખાલી તે જ લીધું પ્રકાશ, તો પ્રકાશ ક્યાં હોય? આપણને સવારે સૂર્યનો પ્રકાશ મળે, રાત્રે ચંદ્રનો પ્રકાશ મળે, ઘર બંધ કરીએ ત્યારે આપણને અગ્નિનો પ્રકાશ મળે, એ તો સ્વયં પ્રકાશમય છે, એટલે ત્યાં સૂર્ય નથી, ચંદ્ર નથી કે અગ્નિ નથી। ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમં મમ। હવે મમ શબ્દનો પ્રયોગ કર્યો કૃષ્ણએ, એવું મારું ધામ છે। કૃષ્ણ જ્યારે ગીતામાં મમ કહે છે ને, ત્યારે આપણે એને પરમાત્મા જ સમજવાના છે, ત્યારે આપણે એને કૃષ્ણ સમજવાના નથી। આવું મારું પરમ ધામ છે। ન તત ભાસય તે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા ન નિવર્તન્તે, જ્યાં ગયા પછી પાછા આવવું પડતું નથી। સુખાત્મક હશે ત્યાંથી તો પાછા આવવાનું થાય છે, દુઃખાત્મક હશે ત્યાંથી એ પાછા આવવાનું થાય છે, રાગાત્મક હશે ત્યાંથી એ પાછા આવવાનું થાય છે, પણ આ જે પરમાત્મા તત્વ છે ત્યાંનો પ્રકાશ સૂર્ય ચંદ્ર કે અગ્નિનો નથી, એ તો જ્ઞાનનો પ્રકાશ છે। એટલે કહે છે કે યદ

છે, સમજી લેજે કે આ પરમ ધામ છે અને આ જીવ છે એ ફર્યા કરે છે, તો એ જીવ બીજું કશું નથી. સાતમા શ્લોકમાં એમ કહે છે કે

મમય વાંસો મારો જ અંશ છે જીવલોકે. આ જીવલોક ની અંદર, જીવલોક એટલે મૃત્યુલોક, જ્યાં જીવન છે ત્યાં મૃત્યુ છે. શરીર, મનુષ્યના શરીરની અંદર રહેલો જીવ, જીવલોકમાં રહેલો જીવ, જીવભૂત આપણે જેને જીવાત્મા કહીએ, કેટલીક વખત આપણે એને પ્રાણ કહીએ છીએ કે પલાણ ભાઈના પ્રાણ ચાલ્યા ગયા, કેટલીક વખત આપણે આત્મા કહીએ છીએ કે એનો આત્મા જતો રહ્યો. આજે જીવ જે છે, આજે એક ચૈતન્ય જે આપણા શરીરની અંદર હતું ને એ ચૈતન્ય જતું રહ્યું, એટલે આપણે પેલું જે મનુષ્ય દેહ હતો એને મળદું કહીએ છીએ, શવ કહીએ છીએ. એ જતું રહેનારું તત્વ જે જીવ છે, એ જીવ જુદી જુદી કેવી રીતે બંધાયેલો રહે છે શરીરના ગુણ

સાથે એ આપણે આગળ જોયું છે અને હજુ પણ કહેવાના છે સમજવા માટે. પણ આ જીવ કે જીવાત્મા કે પ્રાણ એ મમૈવાંશો, એ મારો જ અંશ છે, એટલે એ પરમાત્માનો જ અંશ છે. કેવો અંશ છે? સનાતન, એ સનાતન છે. એનો શરીરનો નાશ થાય છે, એનો નાશ થતો નથી. શરીરનો નાશ થાય ત્યારે અંદરના જીવાત્માનો નાશ થતો નથી. એ શું કરે છે હવે આપણને કહેશે, આપણે જોવાનું છે. એટલે અહીંયાથી હું બોલી જતો નથી. નાશ થાય ત્યારે શરીરનો નાશ થાય છે. શરીર એટલે પંચભૂતોમાંથી બનેલું, પૃથ્વી પાણી તેજ આકાશ માંથી બનેલું છે અને એનો નાશ થાય છે. માટીનો ઘડો હોય એ માટીનો છે, માટી ફૂટી જાય છે અને માટીમાં મળી જાય છે. સોનાનું ઘરેણું હોય તો તૂટી જાય છે અને ગરમી આપો એટલે ઓગળી જાય છે અને પાછું સોનું બની જાય છે, સોનાનું સોનું. પણ જીવ જે છે કે જીવાત્મા જે છે એ તો સનાતન છે. મમૈવાંશો, એ ઈશ્વરનો જ અંશ છે. જુદો નથી પણ જુદો છે એવું આપણને પ્રતીત થાય છે અજ્ઞાનને કારણે. ત્યાં જ અજ્ઞાન છે.

0: કરશતી અને શરીર આવ્યું એટલે શરીર શેનું બનેલું છે? તો શરીર ઇન્દ્રિયોનું બનેલું છે, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, ઉપરાંત મન. મન તો પોતે જ્ઞાનેન્દ્રિય પણ છે, પોતે કર્મેન્દ્રિય પણ છે. ઉભયાત્મક અત્ર માનહ એમ સાંખ્યમાં કહ્યું કારિકામાં. મન છે એ ઉભયાત્મક છે, એટલે એ પણ ઇન્દ્રિય જ છે. બુદ્ધિ પણ અંતઃકરણ છે, અહંકાર પણ અંતઃકરણ છે, ચિત્ત પણ અંતઃકરણ છે. કરણ એટલે ઇન્દ્રિય, અંતઃકરણ એટલે અંદર રહેલી, દેખાય નહીં, હાથ દેખાય છે, મન ના દેખાય. પણ મન હાથને કે એ પ્રમાણે હાથ કરે. મન શ્રેષ્ઠાની ઇન્દ્રિયાણી, જેમાં છઠ્ઠું મન છે એવી, એટલે બાકી મન સહિતની બધી ઇન્દ્રિયો. મન શ્રેષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતિ, એ પ્રકૃતિમાં રહેલી ઇન્દ્રિયો છે અને એને પેલો જીવાત્મા છે એ કરશતિ ખેંચે છે. આપણે પહેલા લીધો છે એ દાખલો, ફરી એક વખત લઈએ. તો પાવરફુલ મેગ્નેટ પડ્યું હોય એક બાજુ, મોટું લોહ ચુંબક, અને પછી અહીંયા એ બીજી બાજુ ભૂકો નાખીએ, એટલે ભૂકો ખેંચાવા માટે, ચાલવા માટે, ભૂકામાં ચાલવાની શક્તિ નથી પણ ચાલવાની શક્તિ છે એમ આપણને લાગે, આવી જાય છે એ શક્તિ. કરશતિ ખેંચે છે. તો જીવાત્મા એ પણ મારો જ અંશ છે, એ ઇન્દ્રિયોને ખેંચે છે પણ ઇન્દ્રિય નથી, એનાથી મુક્ત છે પણ એ છે એવું આપણને લાગ્યા કરે એવી પરિસ્થિતિ છે. અને સંસરણ થાય છે એક જીવમાંથી બીજા, એક શરીરમાંથી બીજામાં, અને બીજામાંથી ત્રીજામાં જતું આપણને લાગે. આપણે એમ કહીએ કે કર્મના બંધનને કારણે માણસ જુદા જુદા શરીરોમાં સંસરણ કરે છે, એ કેવી રીતે? તો આ જ જીવાત્માની વાત આગળ કરવાની છે. અહીંયા આપણે અટકીએ છીએ, ફરી એક વખત આપણે આગળ વધીશું. પણ આ કહેવા માંગે છે કે પરમ પદને પ્રાપ્ત કરવાનું છે એ જે પરમાત્મા છે, એ પરમાત્માનો જ અંશ આપણા શરીરની અંદર ચૈતન્ય રૂપે રહેલો જીવાત્મા છે. એ જીવાત્મા પરમ પદને પ્રાપ્ત કરે એ માટેની પૂર્વ શરતો અને એ માટેના કામ આપણે જોવાના છે. આગળ આપણે જોઈશું. ત્યાં સુધી જેટલું આપણે સાંભળ્યું છે એનું મનન કરીએ. અસ્તુ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: श्रद्धा ना दीवा जहां प्रगटे त्या मन नो अंधकार टळे, भक्ति ना भाव जहां जागे त्या ईश्वर हृदय मां वसे। व्रत एटले मात्र अन्न नो त्याग नहीं, व्रत एटले मन नो संयम, संकल्प अने अड़की श्रद्धा।
2: સાંભળો પાવન વ્રત કથા ફક્ત રેડિયો પાલનપુર પર।
3: નમસ્કાર, આજથી આપણે શરૂ કરીએ છીએ વ્રત કથાઓ। અલગ અલગ વાર તહેવારોની પાછળની કથાને આપણે જાણીશું આપણા આ શોમાં વ્રત કથાઓ, જે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ। આપણા બા, દાદી, મમ્મી સૌ કોઈ વ્રત કરે છે ને વ્રત કથાઓ વાંચે છે અને આપણને સંભળાવે છે। આવું સાંભળીએ ગણેશ ચોથની વ્રત કથા, જે આપણને મોકલી આપી છે આનંદભાઈ।
4: ગણેશ ચોથની વાર્તા।
3: ભાદરવા સુદ ચોથ એકમના દિવસે આ વ્રત કરનારી ગણપતિની સ્થાપના કરી પૂજન કરવું, ગણપતિની કથા વાર્તા સાંભળવી, રાત્રે ભજન કીર્તન કરી ચંદ્ર દર્શન કરવું, ગણેશજીને લાડુ તથા માલપુઆનું નૈવેદ્ય ધરાવ્યા પછી મૌન રહીને જમવું, ચોથના દિવસે સાંજે ગણપતિની 4 દિવસ અગાઉથી સ્થાપિત કરેલી મૂર્તિને જળમાં પધરાવી, ગળી કોઈ વસ્તુ ખાવી નહીં, ઘડું ભરીને અન્નદાન કરવું।
4: એક દિવસ ભગવાન ગણેશ અષ્ટસિદ્ધિને વરીને બ્રહ્મલોકમાંથી ધીમે પગલે આવી રહ્યા હતા, એટલામાં ચંદ્રની દ્રષ્ટિ ગણેશ પર પડી। તેમની મોટી ફોદ, લોબી સૂંઢ અને ગોળ મટોળ દેશ જોઈ ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું। ચંદ્રે કહ્યું, કેમ ગણેશજી, આજે કંઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા કે શું? જુઓ ને, તમારું પેટ તો દેખાતું જ નથી। છતાં ગણેશજી કંઈ જ બોલ્યા નહીં, એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા। એટલે વળી પાછો ચંદ્ર બોલ્યો, આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચી રહીશું? વાહન જોઈએ તો લેતા જાઓ। છતાં પણ ગણેશે ઊંઠવાળીને જોયું નહીં કે ઉત્તર પણ ન આપ્યું। ફરીથી શું રૂપ ઘડ્યું છે કહી ચંદ્ર ખડખડાટ હસી પડ્યો। અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશ ચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં। ચંદ્રના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેમની આંખમાં રતાસ્તરી આવી। તેઓ ગંભીર શબ્દોમાં બોલ્યા, ચંદ્ર, તું ખરેખર રૂપાળો છે? વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું છે? તેની ના નથી, પણ એનો અર્થ એ નથી કે પોતાના રૂપના અભિમાનમાં બીજાની ઠેકડી ઉડાવવી। આજે તે મારી ઠેકડી કરી છે, તેના ફળ રૂપે વધુ નહીં પણ તને એટલો જ શાપ આપું છું કે આથી કોઈ તારું મુખ નહીં જુએ, અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારના ખોટા આવી પડશે, તેના બધા કામોમાં અણધાર્યા સંકટો આવશે। આટલું બોલી ગણેશ પોતાની મંદગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા। ચંદ્રને ઠેકડી મોઘી પડી, ગણેશનો શાપ સાંભળતો તે ધ્રુજી ઉઠ્યો, તેને પોતાની ભૂલ સમજાઈ, પણ હવે શું થાય? શાપની જાણ થતો ત્રિલોકમાં હાહાકાર મચી ગયો, બધે એક જ વાત વહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવશે। બાપડો ચંદ્ર મો કોને બતાવે? લજ્જાનો માર્યો એ તો કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો। દેવો, ગંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે 12 માસ અંધારી રાતો કેમ વેઠાશે? બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શાપની વાત કરી। બ્રહ્માજી બોલ્યા, ગણેશ

0: જીનો શાપ નિવારવા હું શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી. તમે બધા ગણેશજી પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો. તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈ ચંદ્રને શાપ મુક્ત કરશે. પરંતુ પહેલાં તમે મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો. દેવો મહાદેવજી પાસે ગયા અને બોલ્યા, હે મહાદેવ, ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થાય એ અમને કહો. મહાદેવજી બોલ્યા, ભાદરવાની અજવાળી એકમથી ચોથ સુધીમાં સારો દાડો જોઈ ગણપતિની સ્થાપના કરી તેમનું પૂજન કરવું. ભજન, કીર્તન, ગીત, સંગીત દ્વારા ઉત્સવ ઉજવવો અને અજવાળી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી માલપુઆ લાડુનું નૈવેદ્ય ધરાવવું. સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિ જળમાં પધરાવવી. આમ ભક્તિભાવે ગણેશજીનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે. દેવોએ બૃહસ્પતિને બોલાવી મહાદેવજીએ કહેલી વાત કહી. બૃહસ્પતિ રજા લઈ ચંદ્ર પાસે ગયા અને તેને ગણેશ ચોથનું વ્રત કરવા સમજાવ્યું. ચંદ્રે ગણેશ ચોથનું વ્રત આરંભ્યું અને પોતાની ભૂલ માટે અંતકરણપૂર્વક ગણેશની ક્ષમાયાચના કરી પોતાને શાપ મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યો. ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા, હે ચંદ્ર, હું તારા ઉપર પ્રસન્ન છું. હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે. પરંતુ માત્ર ભાદરવાની અજવાળી ચોથના દિવસે કોઈ તારું મોં નહીં જુએ. આ વ્રતનું પાલન કરનાર અનેક સંકટોમાંથી છૂટશે. હે ચંદ્ર, તારા જેવા સમજૂને આટલી શિક્ષા ઓછી નથી. હવેથી કોઈ દિવસ રૂપનું અભિમાન કરીશ નહીં.
1: જો તમે પણ આવી કોઈ વ્રત કથાઓ વાંચતા હોય, જાણતા હોય તો અમારા સુધી અવશ્ય પહોંચાડજો. અમને મેઇલ કરી શકો છો radiopalampur@gmail.com. તમે તમારા અવાજમાં પણ આ વ્રત કથાઓ રેકોર્ડ કરી શકો છો અને અમને મોકલાવી શકો છો. અથવા તો અમને વોટ્સએપ કરી શકો છો 9592966888 પર. ભૂલતા નહીં, વ્રત કથાના શોમાં જો તમે પણ આવી કોઈ ધાર્મિક કથાઓ, આપણા તહેવારોની કથાઓ જાણતા હોય તો અમને અવશ્ય મોકલાવશો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: શ્રદ્ધાના દીવા જ્યાં પ્રગટે ત્યાં મનનો અંધકાર ટળે. ભક્તિના ભાવ જ્યાં જાગે ત્યાં ઈશ્વર હૃદયમાં વસે. વ્રત એટલે માત્ર અન્નનો ત્યાગ નહીં, વ્રત એટલે મનનો સંયમ, સંકલ્પ અને અડગ શ્રદ્ધા.
3: સાંભળો પાવન વ્રત કથા.

કદાચ અત્યારે જ પડશે તેવું લાગતું હતું. વાદળો પાછળ તોફાન સંતાયેલું હોય તેમ આકાશ સુમસાન, નિશબ્દ અને સ્થિર હતું. સુપ્રિયા અને હું બંને ઉદ્વિગ હતા, છતાં શાંત હતા. ગણેશ શાસ્ત્રીના વાક્ય શ્રદ્ધા હોવી જોઈએની જાણે કસોટી કરી રહ્યો હોઉં તેમ હું શ્રદ્ધાવાન થવાની કોશિશ કરતો ચાલતો રહ્યો. સુપ્રિયાના મુખ પર દ્રઢતા અને વિશ્વાસ ટકી રહેલો મેં જોયા, પણ હજી મને પોતાને આવો ભાવ જાગ્યો ન હતો. સુમસાન સડક, ચારે તરફ ટેકરીઓથી ઘેરાયેલી વનભૂમિને ચીરતી ચાલી જતી ડામરની પાકી સડક, માથે ગોરમ ભાયેલું પણ હલચલ રહિત નિશ્ચલ આકાશ. અચાનક સામે એક ટેકરી પર વીજળી પડી. મેં ચમકીને ભયાનક ગડગડાટી સાંભળવા જાતને તૈયાર કરી, પણ મોટા ચચરાટ સિવાયનો કોઈ અવાજ થયો નહીં. થોડે આગળ વધતા જ આકાશમાંથી જાણે કાપડનો ચંદરવો ચીરાતો હોય તેવા ચચરાટ સાથે તે જ લીસોટો બીજી એક ટેકરીને સ્પર્શ્યો. સુપ્રિયા પણ ચમકી ગઈ. અમે બંને જણ ડામરની સડક પર પહોંચ્યા. સડક પાર કરીને તે પહેલાં તો કાળા આકાશમાંથી લંબાતો એક તેજ લીસાટો સડક પર તતડી ઉઠ્યો. માથા પર મહાવસ્ત્ર ચીરાતું હોય તેવો ચચરાટ થયો. સુપ્રિયાએ મને હાથ પકડીને ખેંચ્યો અને અમે બંને જણ દોડીને સડક પર નાળામાં ઉતરી ગયા. બીતુબંગા પણ પાછળ જ આવ્યા. મારા ગાત્રોમાં ભય વ્યાપી ગયો. સુપ્રિયા પણ થતરી ગઈ. સાવ એટલે નજીક, કદમ બે કદમ દૂર વીજળી પડી અને કોઈ માણસ જરા પણ ઈજા વગર બચી જાય તેની મનોદશાનું વર્ણન કરવું અશક્ય છે. સ્વયં અનુભવ્યા વગર એ સ્થિતિને સમજવી શક્ય નથી. કહી કે લખીને એને વર્ણવાનું સામર્થ્ય ભાષા પાસે નથી હોતું. એ એક એવી સ્થિતિ છે જ્યાં ભય, અભય, દુઃખ, આનંદ અને સ્મૃતિઓ સહિત અનેકવિધ લાગણીઓ મનને ઘેરી વળે છે. એ અનુભૂતિ પાસે ભાષા મૌન રહી જાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. અમે નાળામાં ઉતર્યા અને વરસાદના મોટા ફોરા પડ્યા. સૂકા પાંદડા ઉપર અને વૃક્ષો પર પડતા ટીપાએ વન ગજવી મૂક્યું. મને હતું કે હવે એ ઝંઝાવાતી પવન ફૂંકાશે અને આકાશ ગમરોળાશે, પણ એવું ન થયું. ટપ ટપ છાંટા પડતા રહ્યા અને બાકીનું વાતાવરણ સ્થિર રહ્યું. હવામાં સુગંધ પ્રસરી પણ ઠંડક ન થઈ. થોડી વારે છાંટા પડતા પણ બંધ થઈ ગયા. સુપ્રિયાનું ધ્યાન આ કશામાં ન હતું. તે ભૂરિયા પાસે પહોંચવાને શક્ય તે તમામ પ્રયત્ને તેને બચાવી લેવા સિવાયનું કશું વિચારથી નહીં હોય તેવું મને લાગ્યું. મને શરમ આવી. સુપ્રિયા આટલી નાની વયે પણ માતા પોતાના બાળક માટે કરે તેટલા પ્રેમથી ભૂરિયા માટે બધું જ કરી છૂટવા ઈચ્છે છે. સુપ્રિયા જે રીતે આ આદિવાસીઓને પ્રેમ કરે છે, તેમની ચિંતા કરે છે, એમાંનું કંઈ હું કરતો નથી. જ્યાં સુધી હું એ નહીં કરી શકું ત્યાં સુધી કદાચ હું એ એક શિક્ષક તરીકે ખ્યાતિ પામીશ. એકાદ બે આદિવાસી જાતિઓ પર રિસર્ચ પેપર કે રિપોર્ટ તૈયાર કરીશ, બસ. એથી વિશેષ કશું નહીં હોય. હું ઈશ્વરમાં માનતો નથી. મેં ક્યારેય પ્રાર્થના કરી નથી. છતાં આ પળે મનોમન ઈચ્છતો હતો કે એવી કોઈ શક્તિ જો આ સૃષ્ટિમાં હોય તો તે મને આટલો પ્રેમ અને આટલી સમજણનું દાન કરે કે આ સદા સદા સત્ય રૂમ શેલા નર્મદાના પરમ પારદર્શક જળ જેવી નિર્મળમતીથી હું જેને ગંદા અભણ અને ગમાર માનું છું તેઓને ચાહી શકું. ધૂલી ટોલા પહોંચતા સુપ્રિયાને હું આદિવાસીઓના ટોળા પાર કરતા સીધા ચોરા તરફ ગયા. ગામમાં ઝૂંપડાઓ ખાલી હતા. માણસો ગામ બહાર ટોળે મળ્યા છે. ચોરામાં ત્રણ જણ જાતિના ડાયાઓ, એક સ્ત્રી અને બીજા બે પુરુષોથી વધારે કોઈ હતું નહીં. ડાયાઓએ સુપ્રિયાને હાથ જોડ્યા, પણ મારી હાજરી તેમને બહુ ગમી હોય તેવું લાગ્યું નહીં. બીતુબંગા ચોરાથી દૂર એક પથ્થર પર બેઠા. આગળ શું થાય છે એ જણાવીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ. ત્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ધ્રુપટ લિખિત તત્વમસી. ડોશી, સુપ્રિયાએ પેલી સ્ત્રીને કહ્યું, સી છે આ બધી ધમાલ? તે સ્ત્રી એકદમ પોક મૂકીને રડી પડી, પુરિયા ડાકીને ભયલી રે, ઓ મારે મારી છોરી ડાકીને ભયલી. સુપ્રિયા ડોશીની પાસે બેસી ગઈ અને ખીજાઈને કહ્યું, રોયા વગર વાત કર, શું થયું? પણ પુરિયાની માં રડતી જ રહી. રડતા રડતા તેણે જે કહ્યું તે સાંભળીને મારા રૂવાટા ઊભા થઈ ગયા. પુરિયાની બહેન રામબલીનો છોકરો ગઈકાલથી ગુમ હતો. બધા તેને શોધતા હતા ને આજ પરોઢે નદીની ભેખળમાં જોયું તો પુરિયા અડધો ખાધેલો છોકરો લઈને બેઠી હતી. માની ન શકાય તેવી હકીકત સાંભળીને હું મૂઢ થઈ ગયો. પુરિયા બાળકને મારી ખાય તે માનવા હું કોઈ કાળે તૈયાર નહોતો. સુપ્રિયાએ પાછળ ફરીને પેલા પુરુષોમાં એકજણને પૂછ્યું, રામબલી ક્યાં છે? ભાગ ગઈ, તેણે કહ્યું. કા વાસ્તે અહીંયા રૂકે? ડાકીન ઉસે છોડેગી કા? ભાગવા શું કામ દીધી? તારી વહુ પર આવડું આળ ઉઢાડે એને ભાગવા દેવાય? છોરે કો ખા ગઈ, રામબલી કો બી ખા જાવે, કા વાસ્તે રૂકેવો? પેલાને કંઈ જ ખબર ન પડી. પુરિયાનો મરદ ખરેખર ગમાર છે તેની મને ખાતરી થઈ ગઈ. હવે મને લાગ્યું કે મારે સુપ્રિયાની વારે જવું જોઈએ. મેં આગળ આવીને કહ્યું, છોકરાને કોઈ જાનવરે મારી નાખ્યો હોય અને પુરિયા તેને લઈ આવતી હોય. હું પૂરું બોલી રહ્યો તે પહેલાં સુપ્રિયાએ હાથ લંબાવીને મને કંઈ ન બોલવા ઈશારો કર્યો. હું અટકી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

સુપ્રિયાએ પેલી સ્ત્રીને કહ્યું, સારું હવે સાંભળ, હું પૂર્યાને મારી સાથે લઈ જાઉં છું, ત્યાં જ રાખીશ, અહીં નહીં આવવા દઉં. મારા અનહદ આશ્ચર્ય વચ્ચે પૂર્યાની મા, તેનો પતિ અને ત્રીજો તેનો ભાઈ હોય તેવો દેખાતો પુરુષ એકસાથે બોલી ઉઠ્યા, ની જાણે દે, ડાકિન ભાઈ તો મારની પડેગી, કાટ કે જલાવેંગે. એમ જીવતા માણસને કાપી ન નખાય. મેં હવે બીક બતાવતા કહ્યું, હું થાણામાં ખબર કરીશ તો પોલીસ પકડી જશે ને પૂરી દેશે. જવાબમાં પેલા લોકો કંઈ ન બોલ્યા, પણ એક ડાયો બોલ્યો, ડાકિન કો મારે હૈ, પુલિસ કો કા લેણા દેણા, માણુસ કો થોડા મારતે હૈ. અને અમારા અજ્ઞાન પર તે થોડું હસ્યું. પૂર્યા ક્યાં છે? સુપ્રિયાએ ઉચ્ચ સ્વરે પૂછ્યું, પણ કોઈએ જવાબ ના આપ્યો. ક્યાં છે પૂર્યા? તેણે ફરી પૂછીને પૂર્યાની માનો ખભો પકડીને તેને હલબલાવી નાખી. બંધ કીધી હૈ મારે ઘર મેં. સુપ્રિયા આગળ કંઈ બોલ્યા વગર સામેના બંધ બારણાવાળા ઘર તરફ ગઈ. હું પણ પાછળ ગયો. બીજા કોઈએ અમને રોક્યા નહીં, તેથી મને નવાઈ પણ લાગી અને નિરાંત પણ થઈ. સાંકળ ખોલી તો સામે પૂર્યા. તેના હાથ અને ગાલે લોહીના ડાઘા હતા. કદાચ તેને બાળકના મૃતને વહાલ કર્યું હશે. ચાલ પૂર્યા, ઊભી થા. સુપ્રિયાએ અંદર જતા વેદ પૂર્યાનો હાથ પકડ્યો. છોડ છોડ મને, પૂર્યાએ આંખો ફાડીને જવાબ આપ્યો. મારા આશ્ચર્યની સીમા ન રહી. પૂર્યા સ્વયં સુપ્રિયાને આમ કહે તે હું જોવા સાંભળવા છતાં માની ન શક્યો. પૂર્યા ચાલ ઊભી થા, મેં પણ કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુપટ લેખિત તત્વમસી. ચલા જા અહીંયાથી, તે ગરજતી બોલી. ખા જાઉં તું ને, દેખતા નહીં મુડાકીન ભયલી. તેનો દેહ ધ્રુજતો હતો. સુપ્રિયાએ સામે એવી ચીસ પાડી, કોણ કહે છે કે તું દાકણ છે? મીરા મરદને બી બોલા, પ્રિયાએ કહ્યું. રામબલી બોલા, સબ ડાયાલોગ બોલા, મુડાકીન ભયલી. અને પછી ઉમેર્યું, રામબલી કા મરદ બી બોલા, મુ છોરો કો ખા ગઈ. અચાનક મારા મનોજગતમાં અનેક સમીકરણો રચાઈ ગયા. માનવ સંબંધો લાગણીઓના કેવા નાજુક જાળા રચતા હોય છે મને પ્રત્યક્ષ દેખાયું. રામબલીનો પોતાની માનો ડાયાઓનો બધાનો આક્ષેપ પૂર્યા સહી જાત, પોતાનો પતિ તો પોતાની સહાય આવવાનો જ નથી તે પણ પૂર્યા જાણતી હતી. પણ રામબલીનો પતિ, તેનું બનેવી, જેની સાથે તે હસતી રમતી આનંદતી, તે તેનો સાચો મિત્ર પણ પોતાને સમજી ન શક્યો. તે વાત પૂર્યાનું મન જીરવી ન શક્યું. જે પળે રામબલીના પતિએ તેને ડાકણ કહી અને પોતાના બાળકની હત્યારણ ગણી, તે જ ક્ષણે પૂર્યાએ સ્વીકારી લીધું કે તે પોતે ડાકણ થઈ ગઈ છે. આવા નજીવા કારણસર તે સ્ત્રી મરવા તૈયાર થઈ છે. તેના મનમાં શું છે તે અંતર્યામી જાણે, અને સત્ય શું છે તે નદીની અવાવરૂપ ભીખડો જાણે છે. આદિવાસીઓનો શોર બકોર અને ખડગની ધાર, આ બંનેમાંથી કોઈની ભાષા સમજશે નહીં. હું શું કરવું, હવે શું કરવું તે અમે વિચારી ન શક્યા. ઝૂંપડીમાંથી બહાર નીકળીને સુપ્રિયાએ આજુબાજુ જોયું. દરમિયાન પૂર્યા બહાર ધસી આવી. દાયાઓ તથા

બીજા બે પુરુષોએ મળીને તેને પકડી લીધી. ડાયોએ કંઈક વિચિત્ર સાથ કર્યો અને ગામ બહાર ઊભેલા જુવાનિયા દોડી આવ્યા. અમે ઘેરાઈ ગયા. પૂર્યા પોતે છૂટવા માટે જરા પણ તૈયાર હોત તો અમારો પ્રયત્ન સાર્થક થાત, પણ આટલા બધાની સાથે તે પણ અમને દૂર ધકેલતી હોય તેમ ખસી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

ટોળું આગળ ચાલ્યું. પૂર્યાને ઉચકી લેવામાં આવી. ચોરા પર ચડીને કેટલાક યુવાનો આ તાલ જોતા હતા. રામબલીનો વર પણ તેમાં હતો. અચાનક સુપ્રિયા ચોરાના ઉટલે ચડી અને જોરથી બૂમ પાડી, પૂર્યા હો! પૂર્યાએ ચોરા તરફ જોયું. તે જ પળે સુપ્રિયાએ હતી તેટલી તાકાતથી રામબલીના વરના મુખ પર તમાચો જડી દીધો. બધા હતપ્રત થઈને જોતા રહ્યા અને વળતી જ પળે પૂર્યાએ છૂટવાનો પ્રયત્ન કરતા ચીસ પાડી, મૂને નહીં ખાયા છોરકો. પણ એ પહેલાં તો ટોળું હો હો કરતું દોડ્યું અને વળાંકમાં ઢોળા ઉતરી ગયું. બીતુબંગા આવ્યા ત્યારથી જ પથ્થરની મૂરત જેમ બેસી રહ્યા હતા. તે ઊભા થઈને સુપ્રિયા પાસે આવી ગયા. હવે શું કરવું તે વિચારતો હું મૂંઝાઈને ઊભો રહ્યો. સુપ્રિયા ઢીલી પડીને ચોરા પર બેસી પડી. બીતુએ કહ્યું, માર દેંગે શામ તલક, અંધેરા હોવે તો ડાકિન કો નહીં માર પાવે. આસુરી શક્તિ રાત્રે બળવત્તર બને છે. ખ્યાલે ડાકણનો વધ સાંજ પહેલાં કરવાની તૈયારી થઈ ચૂકી હતી. જે નદીની ભેખડોમાં તે મળી આવી હતી ત્યાં જ તેના અંતિમ શ્વાસ લેવાશે. સુપ્રિયા ઉઠી. કંઈક નિર્ણય કર્યો હોય તેમ તેના મુખભાવો બદલાયા. બાજુના ઝૂંપડાના છાપરામાં ભરાવેલી મોટી ફરસી ખેંચીને તેણે હાથમાં બરાબર પકડી અને પૂરા વેગથી તે નદીના વળાંક તરફ દોડી. તે શું કરવા જઈ રહી હતી તે સમજાવતા વેત જ હું અને બીતુબંગા તેની પાછળ દોડ્યા. મેં મારી તમામ શક્તિ ભેગી કરીને ચીસ પાડી, સુપ્રિયા રહેવા દેજે. પણ તે ઘણી ઝડપથી દોડી ગઈ. અમે પાછળ રહી ગયા હતા. તેણે પકડી પાડીએ તે પહેલા નદીના વળાંક પાસે તે પોતે જ થંભી ગઈ અને ફરસીને જમીન પર ફેંકી દીધી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સુપ્રિયાની પીઠ અમારી તરફ હતી. વળાંક પાછળ નદીમાં તે શું જોઈ રહી હતી તે અમને દેખાતું ન હતું. ઉતાવળે પગલે અમે સુપ્રિયા પાસે પહોંચ્યા. વળાંક પાછળ જોયું તો નીચે ઊભેલું ટોળું શાંત થઈ ગયું હતું. નદીના સામા કિનારા પરથી ગંડુ ફકીર હથેળીમાં સળગતા કોલસા પર ધૂપ નાખીને હટોહટો કરતો ટોળા તરફ આવતો હતો. તેની પાછળ બે લંગોટધારી આદિવાસીઓ. તે ત્રણેય જણની પાછળ મુખ ઢંગાય તેમ મુખ ઢાંકતું મલીર ઓઢીને દટ પગે ચાલી આવતી હતી કાલેવાલી માં. પાછળ થોડે દૂર સાંઠસાલી ટોળાના થોડા યુવાનો દટ્ટતાથી ઊભા રહીને તેમની દેવીને જતી જોઈ રહ્યા હતા. હું નદી તરફ જવા આગળ વધ્યો કે સુપ્રિયાએ હાથ પકડીને મને રોક્યો. અમે ત્યાં જ ઊભા રહીને જોયા કર્યું. આદિવાસીઓના ટોળામાં કેળ પડી ગઈ. ગંડુ ફકીર તે કેળી વચ્ચે આગળ વધ્યું. ધૂપવાળી હથેળી તેને

આગળ ધરી રાખી હતી. પૂર્યા પાસે પહોંચતા વીજ તેણે ધૂપનો ધુમાડો પૂર્યાના મુખ પર ફેરવ્યો. બીજે હાથે જોડીમાંથી કંઈક કાઢીને પૂર્યાને માથે ફેંક્યો અને તરત જ પૂર્યાનો હાથ પકડીને પાછો ટોળામાંથી બહાર તરફ ચાલ્યો. કાલેવાલી માં ટોળા સુધી ન આવતા થોડે દૂર ઊભી હતી. પૂર્યાને ખેંચતો ગંડો ફકીર કાલેવાલી માં પાસે પહોંચ્યો. ટોળા સામે જોઈને તેને સળગતો ધૂપ અને કોલસા પૂર્યાની આજુબાજુ વેર્યા અને મોટે અવાજે બોલ્યો, બાંધા હૈ માને ઇસ ડાકિન કો, લે જાકે બંધ કર દેગી, ફિર કભી નહીં આયેગી યહાં પે. આટલું કહીને ગંડુ ફકીર ચાલતો થયો. પૂર્યા, કાલેવાલી માં અને પાછળ 60 સાલી ટોલાના લંગોટધારી યુવાનો પણ ધીમે ધીમે સામા કિનારાની ભેખડ ઉપર ચાલ્યા ગયા. આ બધું એટલું ઝડપથી બની ગયું કે કોઈ કંઈ વિચારે ને બોલે તે પહેલાં તો પૂરું થઈ ગયું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુપટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

સુપ્રિયાએ મારી સામે જોયું. તેના મુખ પર શાંતિ જોઈને મને આનંદ થયો. ગામમાં ગયા વગર અમે સીધા સડક પર ચાલ્યા. બીતુબંગા અમારી આગળ ચાલ્યા. રસ્તે ચાલતા સુપ્રિયા બોલી, ઝુરકા, તે કામ કર્યું ખરું? મેં ચમકીને સુપ્રિયા સામે જોયું. મેં પણ ઝુરકાને બિરદાવ્યો. કાલેવાલીમાં ગંડુ ફકીર બધાને એકસાથે સમયસર પહોંચાડવા ઝુરકો આટલા ટૂંકા સમયમાં ન જાણે ક્યાં ક્યાં પહોંચ્યો હશે. સુપ્રિયા માત્ર મલકી. અબૂદ આદિવાસીઓના ભોળા ગુનાઓને ધોઈ નાખવા હોય તેમ આકાશ ઓચિંતું વરસવા માંડ્યું. જેમ તેમ અમે સડક સુધી તો પહોંચ્યા. હવે બીજા 2.25 કલાક આ વર્ષામાં વનમાં ચાલવું શક્ય ન હતું. સડક પર જ પડતા બેસી ગયા અને એક ટ્રક આવી તેમાં બેસીને શહેર સુધી પહોંચ્યા. ગુપ્તાજી ઘરે જ હતા, તેમના પત્ની અને મા પણ હતા. અભિસે લગાયા અપને પાછળ, છોરી તનને તો ક્યાં કહું. માજી અમને બંનેને ધમકાવ્યા. વરસાદમાં પલળતા આવ્યા હતા એથી માજીને એટલો ક્રોધ આવ્યો હતો, એટલી જ ચિંતા થઈ. તરત જ અમને અંગૂછા અપાયા. બીતુબંગાને પણ ખાદીના ગમછા જેવું આપ્યું. લે મેરે પોતે કા હૈ, આ જાવેગા તુને, કહેતા જ મને નવો લેંગો અને જભ્ભો કાઢી આપ્યા. સુપ્રિયાએ તો ગુપ્તાજીના પત્ની અંદર લઈ ગયા. મેં બાથરૂમમાં અને બીતુબંગાએ ફળીના કમરામાં કોરા થઈને કપડાં બદલ્યા. તરત જ ચા અને પકોડા આવ્યા. આટલું ઝડપથી બધું સંભાળી લેવાની આવડત માત્ર સ્ત્રીમાં જ હોઈ શકે.

તે વિચારતા મેં બધાની સાથે નાસ્તો કર્યો. કહાં ભટકતે થે? પાર્વતી માતાએ પૂછ્યું. જવાબમાં સુપ્રિયાએ તેમને બધી વાત કહી. માજીએ ધીરજપૂર્વક બધું સાંભળ્યું અને સ્વગત બોલતા હોય તેમ જે શબ્દો કહ્યા તે પરથી જાણ્યું કે સુપ્રિયાએ એક જ રાતમાં 20-20 ગાઉનો પંથ કાપીને ધાડ પાડવાની આવડત ધરાવતા યુવાન ઝુરકાની શક્તિનો સન્માર્ગી ઉપયોગ કરી જાણ્યો અને ઝુરકાએ તે વિશ્વાસથી નિભાવી જાણ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

રાત્રે બધા જુદા જુદા ઓરડામાં સૂતા, બહાર તો વરસાદ હતો. માજી રાત્રે એક આંટો મારા કમરામાં પણ મારી ગયા. મેં સૂતા સૂતા જોયા કર્યું, મને બરાબર ઓઢવા પાથરવાનું મળ્યું છે તે, અને હું સૂઈ શક્યો છું કે નહીં તે જોવા આવ્યા હશે. મોડું થઈ ગયું ન હોત તો કદાચ હું હાલરડું સંભળવાની ઈચ્છા વ્યક્ત કરત. સવારે ગુપ્તાજીએ ઉતાવળ કરી, ઠહેરે હોંગે લોગ અમારી રાહ મેં, કહેતા તે જલ્દી જલ્દી બહાર નીકળ્યા. તેમને કોઈ કામ સર જવું હશે તેવું લાગ્યું. અમે પણ ઝડપથી તેમની સાથે ગયા. ડ્રાઈવર જીપ તૈયાર કરીને બજારમાં આવી ગયો હતો. અમે બેઠા કે તરત નીકળ્યા. થોડે દૂર જતાં જ બે ચાર આદિવાસીઓ રસ્તાની કોરે બેઠેલા દેખાયા. ગઈ રાતના વરસાદથી ધોવાઈને સ્વચ્છ થયેલા વનુની હળવાશ આદિવાસીઓના મુખ પર દેખાતી ન હતી. ગુપ્તાજીએ જીપ ધીમી પાડી. જીપ ઊભી રહી કે પેલા ટોળામાંથી બે ત્રણ જણ આગળ આવ્યા. એક જણે રોકડ રકમ ગુપ્તાજીને આપી, બીજાએ મધ આપ્યું અને ત્રીજાએ હાથ જોડીને ઊભો રહ્યો. અગલી પુરણ

માસી પર દેના, ગુપ્તાજીએ કહ્યું. આ સાથે જ મને યાદ આવ્યું કે ગુપ્તાજીને વ્યાજ દેવાનો આ દિવસ છે. બાબરિયાએ મને આ કહેલું તે સમયે મને હતું કે વ્યાજ આપવા ગુપ્તાજીની દુકાને જવું પડતું હશે. આમ રસ્તાની કોરે બેસીને જીપ લઈને ગુપ્તાજીની રાહ જોવાતી હશે તે મને ખબર નહોતી. ગુપ્તાજીને મેં આ પ્રથા વિશે પૂછ્યું તો કહે, હિંમત નહીં જુટા પાતે, શહેર મેં આને કી, બસ યહાં તલક આવેંગે. જીપ ચાલી, હું અરણ્યોના નવા રૂપને નિરખતો બેસી રહ્યો. પાછળ રસ્તો સરતો જતો હતો. હવે ચોમાસું આવ્યું એટલે લીલોતરી વધશે. જંગલો જાત જાતના વેલ બુટ્ટાઓથી સોહામણા શોભી ઉઠશે. પતંગિયા અને જીવજંતુઓ પ્રકૃતિના રહસ્યોને છતા કરવા આવી પહોંચશે. વળી થોડે આગળ અર્ધનગ્ન આદિવાસીઓને ટોળે મળીને ઊભા હતા. જીપ ઊભી રહી. વ્યાજરૂપે પૈસા અથવા મત કે કોળું કાકડી જમા કરાવવાનો સિલસિલો ચાલ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ એટલે કે તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આવો આર્થિક વ્યવહારમાં અગાઉ ક્યાંય જોયો સાંભળ્યો નહોતું. ભૂતકાળમાં ગુપ્તાજી પાસેથી થોડી ઘણી રકમ કે અનાજ કાપડ ઉધાર લીધા હશે, એકમાત્ર કારણે આ અર્ધવસ્ત્રા

આદિવાસીઓ આજે પૂનમ છે તે યાદ રાખીને વિકરાળ વનો અને ગિરિકંદરાઓ પાર કરતા આ રસ્તાની ધારે આવી પહોંચે છે. શહેરની દિશામાંથી જીપ ન આવે ત્યાં સુધી રાહ જોઈને બેસે છે. એકાદ જણ પૈસા આપવા ન આવે તો તમે તેને ક્યાં શોધો? જીપ ઉપડી પછી મેં ગુપ્તાજીને પૂછ્યું, શ્રીહરિ. ગુપ્તાજી મસ્તક પર હાથ ફેરવતા બોલ્યા. પછી મારા તરફ ફરીને કહે, એસા નહીં હોવે, વે લોગ જરૂર

મને સમજાઈ ગયું, બહુ સ્પષ્ટ સમજાઈ ગયું કે આ ભલા ભોળા આદિવાસીઓને જે ગીરવે મૂક્યું હોય તે ઘર નથી જ હોતું, ઘર તો માત્ર બહાનું છે. આ લોકો ગીરવે મૂકે છે સ્વયં પોતાની જાતને. દેવાદાર ઘર નથી, દેવાદાર છે ગુપ્તાજી પાસે ધન અનાજ કાપડ લેવા પગે ચાલીને ગયેલું અસ્તિત્વ અને તેનું નામ. એ અસ્તિત્વને એ નામને બંધન છે કે તેણે દેવોને વ્યાજ ચૂકવવા. પૂનમને દિવસે વનુ ખુંદીને રસ્તાની એક તરફ ઊભા રહી જવાનો આદેશ આ બધાને પોતાને અંદરથી જ મળે છે, બહારથી નહીં. આમાંનો કોઈ પણ દેણદાર જો પૈસા ન ચૂકે તો ગુપ્તાજી કોઈ કાળે તેમનું લેણું વસૂલી શકે તેમ નથી. આ સત્ય હું જાણું છું, ગુપ્તાજી પણ જાણે છે અને સ્વયં પેલા દેવાદારુ પણ જાણે છે. પરંતુ સાથે સાથે એ લોકો એ વાત પણ એટલી જ નિષ્ઠાથી જાણે છે કે તેઓ એવું કરવાના નથી. એમ ન કરવું તે જ ધર્મ છે. ગણેશ શાસ્ત્રીએ કહેલી તેવી સંસ્કૃતિ આજ્ઞા પણ હોઈ શકે. કદાચ આ સરળ સમજણ પણ એક કારણ હોય કે જેને લીધે આ દેશ હજારો વર્ષોથી ટકી રહ્યો છે. ગણેશ શાસ્ત્રીએ મને જોવાનું, જાણવાનું અને આ દેશના માનવીઓને ઓળખવાનું, ઘેરા કાળા પથ્થરો વચ્ચેથી વહી રહેલી નર્મદા જેટલી જ જૂની આ સંસ્કૃતિના તાણાવાણાની બારીકાઈને સમજવાનું સૂચવ્યું છે. પરંતુ મને લાગે છે કે હું મારું બાકીનું આખું જીવન માત્ર આ જ કામ માટે દેશાટન કરવામાં વિતાવું તો પણ દેશને આ પ્રજાને પૂરેપૂરી ઓળખવાનું શક્ય નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આવતા એપિસોડમાં જલ્દીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ન મળ્યું, પણ આ અણધાર્યા એ આકસ્મિક બનાવને પણ ગળી ગયા. અનિતા ઘરની અંદર ગઈ અને એક કિંમતી સોફા ઉપર બેસીને નીલાબા ઘર પર ધ્યાન આપવા લાગ્યા. એક ધનવાનના ઘર જેવું આ ઘર હતું. કિંમતી ગાલીચાઓ, સુંદર પડદાઓ, મોટું ટીવી, સુખડ અને ચાંદીમાંથી બનાવેલી કલાત્મક ચીજોને દર્શાવતું કબાટ અને એવું ઘણું જણાયું જેથી એક ધનિક કુટુંબની જીવનશૈલી નજરે ચડે. એક મસ્ત મોટું ઝુમ્મર પણ બેઠક રૂમમાં લટકતું હતું. અમદાવાદમાં કૃષ્ણકાંતના મકાન કરતાં પણ આ ઘર ઘણું વધારે ભવ્ય હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી નવલકથા ડોલર વહુ. બા, તમારા માટે ચા મૂકું? અનિતાએ પૂછ્યું. ના, હમણાં નહીં, સ્નાન પહેલાં હું ચા પીતી નથી. પહેલાં મને બાથરૂમ બતાવો. બાથરૂમ પાસે જ્યારે નીલાબા પહોંચ્યા અને અંદર જે જોયું તેથી ઘણા વ્યથિત થઈ ગયા. અરે, અહીં તો બાથરૂમમાં જ સંડાસ પણ છે. અહીં સ્નાન કરેલું હોય તો પૂજા માટે ન ચાલે. સંડાસ વિનાનું બાથરૂમ મને બતાવ. અનિતાએ શ્યામની સામે જોયું. માતાને તેણે સમજાવતા કહ્યું, બા, અમેરિકામાં આ બે ચીજો અલગ અલગ ન હોય. નહાવાનું અને સંડાસ સાથે જ હોય. અમારા ઘરમાં બધા જ બાથરૂમોમાં આમ જ છે. તારું કહેવાનું એમ છે કે તારે ત્યાં ઘણા બાથરૂમો છે અને એક ઘરમાં એક જ બાથરૂમ, એવું નથી? ના બા, અહીં એવું કશું નથી. અમારા ઘરમાં ત્રણ બાથરૂમો છે. તમે તમારે આંખો મીચીને સ્નાનથી પરવારી જ લો. એમ જ માની લ્યો કે સંડાસનું કમોડ અહીં છે જ નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર આ સુંદર મજાની નવલકથાના અંશો. વિરામ બાદ તેને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બા, આંખો મીચીને એવું વિચારો કે કમોડ છે જ નહીં, અને નાહી લ્યો અને કામ પરવારી લ્યો. શ્યામ, આ બાથ ટબમાં તો મેં કદી સ્નાન કર્યું જ નથી. મને ડોલ આપ, તે જ હું ટબમાં ગોઠવીશ અને પછી નાહીશ. પણ ઘરમાં કોઈ ડોલ હતી જ નહીં, અને શ્યામે નોંધી લીધું કે કોઈ ઇન્ડિયન સ્ટોરમાંથી હવે તેમણે બા માટે ડોલ લાવી આપવાની છે. અત્યાર પૂરતું તો ઘરનું સૌથી પહોળું ને મોટું વાસણ લઈ તેમાં ગરમ પાણી ભરી આપવામાં આવ્યું અને કામ ચાલ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર તમારા આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આમ એક અસંતોષજનક સ્નાન કરી લઈને જ્યારે નીલાબા કપડાં પહેરીને બહાર આવ્યા તો જોયું કે ઘરની બહાર તો અંધારું થઈ ગયું હતું. તેમણે ઘડિયાળ સામે નજર નાખી. અરે, હજી તો 4 જ વાગ્યા હતા. ખૂબ જ આશ્ચર્યથી એમણે પૂછ્યું, હે શ્યામ, આટલું વહેલું અંધારું થઈ જાય? હા બા, શિયાળામાં આમ જ થાય. ચા પીને શ્યામે તેમને ઘર બતાવ્યું. તે બોલ્યો, અમારું ઘર તો સામાન્ય જ છે બા. સુવા માટે ફક્ત 5 ઓરડા અને 2 ગેરેજ છે. દરેક ઓરડામાં રેશમી સુંવાળી જાજમ પાથરેલી હતી. ગાદલા પણ ઘણા નરમ હતા. ડ્રેસિંગ ટેબલ પણ સ્ટાઇલિશ હતા. અને છતાં શ્યામ ઘરને સામાન્ય કહેતો હતો. ખરેખર આશ્ચર્યની વાત. પોતાને થયેલા ઊંડા સંતોષને વ્યક્ત કરતા નીલાબા બોલ્યા, બેટા, તારું ઘર તો મોટા મહેલ જેવું છે. ના બા, અહીં તો બધા પાસે આવા જ ઘરો હોય છે. જ્યારે બાપુ અમને શાળામાં સંસ્કૃત ભણાવતા હતા ત્યારે તેમણે એક જ વાત મને કહેલી, તે મને હજી યાદ છે. તેમણે કહ્યું હતું કે મલય પર્વતોમાં રહેનારી આદિવાસી સ્ત્રીઓ ઘરનો ચૂલો સળગાવવા માટે પણ ચંદનના કિંમતી લાકડા વાપરતી હતી. એ જ વાત અહીં પણ છે. અહીં આ બધી વસ્તુઓ ખૂબ જ સામાન્ય ગણવામાં આવે છે. હકીકત પણ છે, ત્યાંની પરિસ્થિતિ અને ભારતીય પરિસ્થિતિ જુદી છે. પણ મજા ક્યાં છે એ તમારે વિચારવાનું. વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

નીલાબાને આ સામાન્ય લાગતી વાત સમજણમાં ના આવી. નીલાબા એ વાર્તાનો પૂરેપૂરો અર્થ સમજી તો ન શક્યા, પણ પછી અનિતા તેમને રસોડામાં લઈ ગઈ. રસોડું કેટલું ચોખ્ખું હતું, જાણે નવું જ બનાવેલું હોય. એક માઇક્રોવેવ, ગેસનો મોટો ચૂલો, ગ્રાઇન્ડર, મોટું ફ્રીજ, બધું જ તો ત્યાં હતું. નીલાબાએ પૂછ્યું, હવે તું કેટલો વખત કામે જવાની છે અનિતા? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર RJER ના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, ગુજરાતીમાં જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ અને જેના લેખિકા છે સુધા મૂર્તિ. બસ એક જ દિવસ, કાલનો, પછી હું રજા માગી લઈશ. પછી તો જ્યારે બાળક 2 મહિનાનું થશે ત્યાર પછી જ ફરી ઓફિસે જવા માંડીશ. પણ બાળક આવે પછી તારે ફરી ઓફિસે જવાની શી જરૂર છે? ગિરીશ બહુ મોટી નોકરી નથી કરતો, એટલે જ તો માતા બન્યા પછી મીનાક્ષીએ નોકરી કરવી પડે છે. પણ તારી પાસે તો કશાની એ કમી નથી, મહેલ જેવું તો તારું ઘર છે, એક નહીં પણ 2 તો ગાડીઓ છે, તો પછી તારે ફરી નોકરી કરવાની શી જરૂર છે? ફરી અનિતાએ શ્યામ સામું જોયું. શ્યામે કહ્યું, બા, એક બકરાની જેમ હાથીએ પણ પોતાનું વજન પોતે જ ઉચકવું પડે છે. મને જ ખબર છે કે અમારી આર્થિક સ્થિતિ કેવી છે. આ રાચ રચીલું, ગાડી, ઘર, સુદ્ધા અમે હપ્તાઓ ભરીને ખરીદી રહ્યા છીએ. હપ્તાઓ દર મહિને ભરવા પડે, તે તો તમે જાણો છો ને. તમે અહીં બાળકની કાળજી લેવા આવ્યા છો, તો ઘરે બેસીને કશું ન કરવાથી તો અનિતાને કંટાળો જ આવશે. તો ભલે એ કામે જતી, આપણે પછી જોઈશું આ બાબતે શું નક્કી કરવું તે. હં, આમ ચર્ચા બંધ થઈ. આમ તો નીલાબાને સર્વપ્રથમ જ ખબર પડી હતી કે હપ્તાની દુનિયા કેવી હોય. આપણા દેશમાં પણ આવી પ્રથા આવે તો કેટલું સારું, તેમણે વિચાર્યું. પછી અમે પણ સારી સારી ચીજો પહેલાં ખરીદી લઈએ અને રાજાની જેમ રહીએ. જીવનમાં ઘણી વખતે આ દૂરથી ડુંગર રળિયામણા હોય ને એવી પરિસ્થિતિ સર્જાય છે. કંઈક એવું જ હતું.

વાતને આગળ વધારીશું, પરંતુ આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બીજે દિવસે શ્યામ અને અનિતા બંને નોકરીએ જતા રહ્યા અને આવડા મોટા ઘરમાં નીલાબા એકલા પડ્યા. હજી તો તેમને મુસાફરી દરમિયાન થયેલા સમયફેર સાથે પણ તાલમેલ બેસાડવાનો હતો. હજી તેમના શરીરમાં તે તાલમેલ થયો ન હતો. સુરભી સાથે થયેલી વાતચીત તેમને યાદ આવી. આટલું મોટું ઘર છે તે વિચારવા લાગ્યા. અનિતા ના તો નહીં જ પાડે. અનિતા અને તેના બાળકની માટે પણ સુરભી ખૂબ મદદરૂપ થશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આમ પણ તેને બાળકો ગમે છે, એટલે કે સુરભીને. તે જ્યારે અમદાવાદ આવે છે ત્યારે હર્ષને એક મિનિટ માટે એકલો છોડતી નથી જ ને. શ્યામ પણ ના નહીં જ કહે. પોતે જ્યારે સગર્ભા હતા તે દિવસોની તેમને સ્મૃતિ થઈ આવી. નીલાબાને શ્યામ આવવાનો હતો તે વખતે પોતાની માતાને ઘરે તેઓ પ્રસૂતિ માટે ગયા હતા. બહુ થોડા જ મહિના ત્યાં રહેલા, નહીં પૂરા 2 વર્ષ ત્યાં રહ્યા હતા. આનું અલબત્ત એક કારણ એ હતું કે મનોહરલાલે કોઈ વિશેષ પ્રશિક્ષણ માટે 1 વર્ષ બહાર રહેવાનું હતું અને તેમના માતા પિતા તો અગાઉ જ ગુજરી ગયા હતા. એથી જ એમના ભાઈ અને ભાભીએ 2 વર્ષ માટે તેમને રાખ્યા અને જ્યારે પતિને ઘરે તેઓ પાછા ફરતા હતા ત્યારે એક નવી સાડી પણ ભેટ આપી હતી. પોતાની સ્થિતિ સારી ન હોવા છતાં તેઓ ખૂબ ઉદાર હતા. એ દ્રષ્ટિએ તો શ્યામ અને અનિતાએ ના કહેવાનું કશું કારણ જ ન હતું. જો સુરભી પણ અહીં આવી જશે તો મારા 2 બાળકો અમેરિકાના રહેવાસી બનશે. પછી મને જ્યારે મન થશે ત્યારે હું અહીં આવીશ અને જ્યાં સુધી મન હશે ત્યાં સુધી રહીશ, સ્વપ્નોમાં સરી જતા નીલાબાએ વિચાર્યું. 1 અઠવાડિયું વીતી ગયું. શ્યામ તેમને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં લઈ ગયો. અદ્ભુત દુકાન હતી. કેટલો ચોખ્ખો માલ, કેટલા સરસ શાકભાજી, કેટલી બધી જાતના ફળોના રસો, દહીં, દૂધ, છાશ અને વળી પાન પણ અહીં મળતા હતા. આ બહુ જ અદ્ભુત હતું, સિવાય કે અહીં માંસ પણ વેચાતું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથા. વિરામ બાદ તેને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ડિપાર્ટમેન્ટલ સ્ટોર જોઈને નીલાબાને થયું, બેથી વધુ આંખોની જરૂર પડે આટલું બધું જોવા માટે. તો એક અઠવાડિયામાં નીલાબા બધી ચીજો વાપરતા શીખી ગયા. ગેસ પર ખાવાનું રાંધવાની પદ્ધતિ, ફ્રીઝરમાં તેને કઈ રીતે ગોઠવવું, માઇક્રોવેવમાં ગરમ કઈ રીતે કરવું, વિવિધ મશીનો કઈ રીતે વાપરવા. જે એક કામ તેમને સખત ના પસંદ હતું તે હતું વાસણ ધોવાનું. આટલી બધી ગરીબીના દિવસોમાં પણ તેમણે વાસણો કદી હાથે માંજ્યા જ નહોતા. એ માટે નોકર તો મળી જ રહેતો, પણ અમેરિકામાં તો તમને નોકર જ ન મળે. એટલે ડિશવોશર અને વોશિંગ મશીન કઈ રીતે વાપરવું તે તેમણે શીખવું પડ્યું. તે તેમણે જોકે ઝડપથી અને સરળતાથી શીખી લીધું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ડોલર બહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાની ઈચ્છા હતી કે પ્રસૂતિની પીડા ઉપડે તે પહેલાં સીમંત વિધિ કરવી. તેમણે અનિતાને કહ્યું, હું તારા માટે એક લીલી રેશમી સાડી લાવી છું. સુરભીએ પણ લીલી બંગડીઓ મોકલી છે અને એક પોચમપલ્લી સાડી પણ છે. તું બે ચાર સ્ત્રીઓને આમંત્રણ આપી દે, હું વિધિ કરીશ અને પછી તને એ સાડીઓ ભેટ આપીશ. અનિતાએ સાસુના સૂચનને આવકાર્યું નહીં. બા, કામકાજના દિવસે કોઈ નહીં આવે, નામકરણ વખતે આપણે સૌને બોલાવીશું. એટલું ઓછું હોય તેમ તેને માટે લાવેલી સાડીઓના બોક્સને તેણે ભગવાનની સામે ભેટ આપી. ત્યારે તેણે બોક્સ ખોલીને ભેટ જોવા જેટલી પણ તકલીફ લીધી નહીં, ખુલ્યા વિના જ બોક્સ બાજુ પર પડી રહ્યું. પ્રસવ પીડા ઉપડી ત્યારે અનિતા ચીસો પાડવા લાગી. ડોક્ટરે જે તારીખ પ્રસૂતિનો અંદાજ

લાગ્યો હતો તે જ તારીખે આ પીડા ઉપડી. નીલાબાએ સાંત્વના આપવા માંડ્યું, થોડું સહન કરી લે બેટા, મેં પણ બાળકોને જન્મ આપ્યા છે, આ દુઃખ સૌએ સહન જ કરવાનું છે. પણ આવા શબ્દો ન અનિતાના દુઃખને ઓછું કરી શક્યા, ન તેની ચીસુને ધીમી કરી શક્યા. જીવનમાં કેટલીક પરિસ્થિતિમાં માણસનું મન મક્કમ બનવું જોઈએ, પણ અહીંયા મન મક્કમ હોય એવું લાગ્યું નહીં. વાતને આગળ વધારીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તે જ પીડા વખતે શ્યામ ઘરે આવી પહોંચ્યો અને અનિતાને ગાડીમાં બેસાડી નીલાબાએ કહ્યું, હું પણ તારી સાથે આવું. ના બા, એ લોકો એકલા મને જ અંદર જવા દેશે. બાળક આવે કે તરત જ હું તમને ફોન કરી દઈશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં. આ નવલકથાના લેખિકા સુધા મૂર્તિ છે અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. શ્યામ અને અનિતા હોસ્પિટલ જવા ઉપડી ગયા. હોસ્પિટલમાં સીમિત લોકોથી જ જવાય એ આખી વાત નીલાબા માટે નવી હતી, પણ તેમણે ધાર્યું કે આ જ સામાન્ય પ્રથા હોવી જોઈએ. તેથી તેઓ ઘરમાં ગયા અને ફોન પાસે બેસીને રાહ જોવા લાગ્યા અને આતુરતાથી બાળક અવતરવાના સમાચારની રાહ જોઈ રહ્યા હતા. રાહ જોતા જોતા તેમણે અંબા માતાની અને વિશ્વેશ્વર મહાદેવની પણ સ્તુતિ કરવા માંડી જેથી અનિતા અને તેના બાળકની રક્ષા થાય. ત્યાં ફોનની ઘંટડી વાગી. શ્યામે કહ્યું, બા, બેબી આવી છે, બધું નોર્મલ છે અને પ્રસૂતિ પણ સરળતાથી થઈ ગઈ છે. સાંજે શ્યામ તેમની વહુને અને પૌત્રીને જોવા માટે નીલાબાને લઈ ગયો. બેબી તો બહુ જ દુબળી પાતળી અને સહેજ ભીનેવાન હતી, તેની માની જેમ. બીજા ગોરા બાળકોની સાથે મૂકેલી હોવાથી વળી વધારે જ કાળી લાગી. પ્રસૂતિના ત્રીજા દિવસે અનિતા ઘરે પાછી ફરી. નીલાબા 10 દિવસના ઉપવાસ કરી રહ્યા હતા અને પરિણામે સહેજ ચીડિયા બની ગયા હતા, છતાં ઘરમાં બાળક હોય તો તેથી ખુશ પણ થયા હતા. બેબી માટે એક રૂમ જુદો સજાવાયો. ભારતમાં વપરાતા ઘોડિયા કરતાં અહીં જુદી જાતનું પારણું હતું. વળી અહીં ઘણા બધા રમકડા પણ હતા અને એક સુંદર રંગીન પડદો પણ બનાવ્યો હતો. બેબીને રૂમમાં સુવડાવીને જ્યારે અનિતા પોતાના બેડરૂમમાં જવા લાગી ત્યારે નીલાબાએ ધીરજ ખોઈ નાખી. આમ જુદા રૂમમાં તો બાળક સૂઈ કેવી રીતે શકે? તેમણે ચીડાઈને કહ્યું, તું કહે તો હું તેની સાથે સૂઈ શકું? તમે સાંભળી રહ્યા છો નવલકથા ડોલર વહુના અંશો રેડિયો પાલનપુર પર. વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

બેબીને એક રૂમમાં સોડાવીને અનિતા જ્યારે બીજા રૂમમાં જવા લાગી ત્યારે ચીડાઈને ધીરજ ખોઈને નીલાબાએ પૂછી જ લીધું, બેબી એકલી તો કેવી રીતે અહીંયા સૂઈ શકે? તું કહે તો હું તેની સાથે સૂઈ રહું? ના, તમે જ્યારે પાછા જશો ત્યારે એ આદત મને બહુ કટશે. અત્યારથી જ એને આ રીતે સૂવાની ટેવ પડવા દો. પોતાની સાસુની આગળ કશી દલીલ કરવાની એને તક ન આપી અને અનિતા પોતાના બેડરૂમમાં જતી રહી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજેઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાને હર્ષ યાદ આવી ગયો. છેક બચપણથી જ હર્ષ તેના દાદા સાથે સૂતો. આને પરિણામે બંને વચ્ચે ગાઢી માયા બંધાઈ હતી. જો આટલી નાની વયથી જ આ લોકો બાળકને છૂટું પાડી દે અને એકલતામાં જ જીવન જીવવાની ફરજ પાડે તો પછી માયાના બંધનની અપેક્ષા રાખી શકાય? આવી સ્થિતિમાં પ્રેમ અને વહાલ કઈ રીતે વિકસે? તેમને ચિંતા થઈ. બેબીને એક ટબમાં મૂકી અનિતા તેને નવડાવતી હતી. નીલાબાએ ખાસ વિનંતી કરી, જો મને બેબી આપ, હું તેને મસાજ કરીને નવડાવીશ, થોડું અરંડ્યું આપ અને પછી હું બધું સંભાળી લઈશ. નાના બચ્ચાઓને ખૂબ સારી ઊંઘની જરૂર હોય અને સારા વિકાસ માટે મજાના સ્નાનની પણ. ના બા, રહેવા દો, અનિતાએ તેમનો હાથ આગો કરતા કહ્યું. મને એવું બધું પસંદ નથી, એવું અહીં કોઈ કરતું પણ નથી. બાળ સંભાળ વિશે મેં ઘણા પુસ્તક વાંચ્યા છે અને હું તેમાં લખ્યા મુજબ મારી છોકરીને ઉછેરીશ. આમ તો નીલાબા નવજાત શિશુઓને સ્નાન અને મસાજ કરાવવાની કુશળતા માટે પ્રખ્યાત હતા. આડોશી પડોશીઓ પણ પોતાના બાળકોને સ્નાન કરાવી જવા માટે તેમને વિનંતી કરતા. તમે જેટલી સારી રીતે સ્નાન કરાવો તેટલું જ બાળકના શરીરને અદ્ભુત પ્રકારે શારીરિક કસરતનો આનંદ મળે છે. અને એવી સુંદર સ્નાન કરાવવાની ક્રિયા નીલાબા જ કરતા, બીજું કોઈ કરાવતું જ નથી. અને તેઓ ખાસ કહેતા કે તમને વાંધો ન હોય તો થોડો વખત અમારા બચ્ચાને તમે સ્નાન કરાવી જશો? જેટલું સારું તમે કામ કરો છો તેવું અમે પણ નથી કરી શકતા આ સ્નાનનું. વાત આટલી નહોતી કુશળતાની, પણ એક પ્રેમ લાગણી અને કેર હુંફાળી એ રક્ષણની ભાવનાની પણ વાત હતી. પણ અહીંયા કોણ સમજે? વિરામ બાદ ફરી મળીએ છીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

નીલાબાને આમ અડોશ પડોશના લોકો કહેતા કે અમારા કરતાં વધુ તમે સ્નાન કરાવો છો સારી રીતે, અને સાથે સાથે એમના પગ પકડી અને તેમને વિનંતી પણ કરતા. એક પણ ચોપડી વાંચ્યા વિના કેવળ પ્રેમથી પ્રેરણા મેળવીને તેમણે કેટલા બચ્ચાઓને સ્નાન કરાવ્યું હશે. પછીથી જ્યારે આ બચ્ચાઓ મોટા થઈને મોટી પરીક્ષાઓ પણ પાસ કરી લેતા ત્યારે તેમની માતાઓ તેમને નીલાબા પાસે લઈ આવતા અને પગે લગાડતા અને આશીર્વાદ માગતા. તમે તેને નાનપણમાં અહીંયા આગળ રમતા જોયો હતો એ જ આ દીકરો કે દીકરી છે જેને તમે નાનપણમાં નવડાવ્યો છે. જો હવે કેટલો મોટો થઈ ગયો, એણે આ પરીક્ષા પણ પાસ કરી લીધી, બોલો, તેમની માતાઓ ગૌરવથી કહેતી. નીલાબા આ રીતે બચ્ચાઓને સ્નાન કરાવવાની વાતને એક પુણ્યનું કામ ગણતા અને સ્વાર્થ વિના જ હંમેશા કરતા. હર્ષને પણ તેનો લાભ મળ્યો હતો. ચિંતિત થઈને તેમણે વિચાર્યું, મીનાક્ષી તો બહુ સારું સ્નાન નથી કરાવી શકતી, હવે હું ત્યાં નથી તો બિચારો હર્ષ કોણ જાણે કેવું સ્નાન પામતો હશે. ને હવે એ લાગણીના સાચા સંબંધોનું બાન થયું. પણ તેઓ તો અમેરિકાની ઘેલછાએ આવ્યા હતા, ડોલર વહુ પાસે. શું થશે અને તમે પણ આ નવલકથામાંથી શું વિચારી રહ્યા છો તમારા મનમાં, એ બધું જ અમને લખીને મોકલો 9512-96-88 પર. અમારી મોબાઈલ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોનના આઈટ્યુન સ્ટોર પરથી રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરો. તેમાં રહેલા અમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને એક્સ પર રેડિયો પાલનપુર લખી સર્ચ કરીને તમારી કોમેન્ટ્સ અમને મોકલી આપો. અમે તમારા પ્રતિભાવોને યોગ્ય રીતે સ્થાન આપીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો. રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ, રેડિયો પાલનપુરને. અલવિદા દોસ્તો, ફરી મળીશું આવતા અઠવાડિયે.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: એક સમયની વાત છે, એક ગધેડો રહેતો હતો જે ધોબીની માલકીનો હતો. એ ગધેડાની દોસ્તી શિયાળ સાથે થઈ. ઉંમરમાં ગધેડો મોટો હોતા આદરથી શિયાળ તેને કાકાજી કહી બોલાવતો અને ગધેડો તેને ભત્રીજા કહી બોલાવતો. રાતના ફરવા નીકળતા બેઉ કાકડીના ખેતરમાં પહોંચ્યા. તેમણે તાજી કાકડી સ્વાદથી માણી. ત્યારબાદ સતત 2 અઠવાડિયા ગધેડો અને શિયાળ રોજ રાત્રે તાજી કાકડી ખાવા પહોંચી જતા. એક રાતે શિયાળે કહ્યું, કાકાજી, આ કેવી સરસ મજાની કાકડી છે, હું તો પોતાને રોકી જ નથી શકતો. ગધેડાએ જવાબ આપ્યો, હા વત્રીજા, પણ ઉપર પૂર્ણ ચંદ્રના તેજથી આંજી રહેલા આકાશની સુંદરતા જોઈ મને તો ગાવાનું મન થઈ રહ્યું છે. શિયાળે વિનંતી પૂર્વક કહ્યું, પ્યારા કાકાજી, તમે એવું કશું નહીં કરતા. અગર ચોકીદાર તમને સાંભળશે તો આપણે મુશ્કેલીમાં સપડાઈ જશું. આપણે ચૂપચાપ આ કાકડીઓની મજા માણીએ. ભત્રીજા, એ એટલું સુંદર છે કે હું પોતાની જાતને રોકી નથી શકતો, કહેતા ગધેડાએ ગાવા માટે ગળું ખંખેર્યું. શિયાળે ચેતવણી આપતા કહ્યું, આવી બેવકૂફી નહીં કરતા કાકા. તમને ખબર છે કે તમારો અવાજ સુરીલો નથી. તમારા ગાવાથી ચોકીદાર ગુસ્સે થઈ જશે. આ સાંભળી દુભાયેલા અવાજમાં ગધેડાએ જવાબ આપ્યો, સંગીત અને સૂર વિશે તને શું ખબર? તને તો સંગીતની કદર કેમ કરવી એ પણ નથી આવતું.

0: કાકાજી, હવે તમે ગાવાનું બંધ કરો, જરા સમજો, તમારા ગાવાથી આપણે મોટી તકલીફમાં પડી જશું. મને ખબર છે કે હું સારું ગાઉં છું. ભત્રીજા, તું બેસીને જરાક સાંભળ, તો જ તને ખબર પડશે કે હું સાચું બોલું છું, ગધેડાએ જવાબ આપ્યો. પોતાની શિખામણનો ગધેડો અમલ નથી કરી રહ્યો તે જોઈ શિયાળે પોતાને બચાવવાનો નિશ્ચય કર્યો. તેણે કહ્યું, કાકાજી જરા થોભો, હું બહાર જઈ ચોકીદાર પર નજર રાખું છું. હું અહીંથી નીકળું એટલે તમે દિલથી ગાજો. ચોકીદાર આવશે તો હું તમને તેની ચેતવણી આપીશ. ગધેડો જોરથી પોતાના કર્કશ અવાજમાં ગાય તે પહેલા જ શિયાળ ચોકીદાર આમે એ પ્રાણીની શોધમાં હતો જે તેની કાકડીઓ ચોરી કરી રહ્યો હતો. ગધેડાને ગાતો સાંભળતા જ એની તરફ દોડ્યો અને એ બેભાન થયો ત્યાં સુધી એને માર્યા રાખ્યું.
1: Once upon a time,
0: હોશમાં આવતા જ પોતાને ખેંચતો ખેંચતો ગધેડો ખેતરની બહાર પહોંચ્યો જ્યાં શિયાળ એની રાહ જોઈ બેઠો હતો. હસતા હસતા શિયાળ બોલ્યો, કાકાજી અભિનંદન, તમે મારી ચેતવણી કાને ધરી નહીં, તેનો ઇનામ તમને મળી ગયો લાગે છે. ગધેડાએ નિસાસો નાખતા ચીડાઈને કહ્યું, મને મારી મૂર્ખતા પર શોક કરવા મારા હાલ પર છોડી દે. ધોબીએ જ્યારે ગધેડાને જોયું તો એ ખીજાઈને બોલ્યો, આવા જખમી ગધેડાનું હું શું કરું, અને ત્યાંથી વયો ગયો. ગધેડો બોલ્યો, મારા સારા મિત્રની સલાહને નજરઅંદાજ કરી એ મારી મૂર્ખાઈ હતી, હવે હું મારી ભૂલની સજા ભોગવી રહ્યો છું.

ખરેખરો ખજાનો, વાર્તાકાર અમિત ગર્ગ. એક દિવસ પીટરને ખજાનાનો એક નકશો મળ્યો. હે, હું સાહસ કરીને આ ખજાનો શોધી કાઢીશ, પીટર બોલી ઉઠ્યો. પીટર તો નીકળી પડ્યો. તે ખૂબ દૂર ચાલ્યો અને છેવટે એક જંગલમાં પહોંચ્યો. ત્યાં એને એક સિંહ મળ્યો. તું તાકાત વાળો અને બહાદુર છે, પીટરે સિંહને કહ્યું. શું તારે આવવું છે મારી સાથે ખજાનો શોધવા? સિંહ તૈયાર થઈ ગયો અને પીટરની સાથે જોડાઈ ગયો. જંગલ હતું ગાઢું અને અંધાર્યું. પીટરને બીક લાગતી હતી, પણ એની સાથે સિંહ હતો ને, એટલે એણે પાર કરી લીધું. છેવટે બંને જણા એક પહાડ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ગરુડ મળ્યું. તારી નજર તેજ હોય છે, તું અમને જોખમો વિશે સાવચેત કરી શકીશ, પીટરે ગરુડને કહ્યું. તારે આવવું છે અમારી સાથે? અમે એક ખજાનો શોધી રહ્યા છીએ. ગરુડે હા પાડી અને પીટર તથા સિંહની સાથે જોડાઈ ગયું. પહાડ ઊંચો અને ખડકાળ હતો. સિંહ લપસી પડ્યો, પણ પીટરે ઝડપથી હાથ લંબાવ્યો અને સિંહને ઉપર ખેંચી લીધો. ગરુડ તેની ચપળ નજરથી એમના એક એક પગલાને જોતું હતું. થોડી વારમાં બધા ખીણ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ઘેટું મળ્યું. શું તું અમારી સાથે ખજાનાની શોધમાં જોડાઈશ? પીટરે ઘેટાને પૂછ્યું. અને ઠંડીમાં તું અમને હૂંફ પણ આપીશ ને? ઘેટું તૈયાર થઈ ગયું અને પીટર, સિંહ તેમજ ગરુડની સાથે જોડાઈ ગયું. ઠંડી

0: હવાના સપાટા વાગતા હતા. સામે ઘાસનું અનંત મેદાન હતું. બધા ઘેટાને વળગી પડ્યા. તેણે બધાને હૂંફ અને આરામ આપ્યો. છેવટે ચારે રણમાં પહોંચ્યા ત્યાં એમને એક ઊંટ મળ્યું. તું તો કહેવાય રણનું વહાણ, પીટરે ઊંટને કહ્યું. શું તું અમને રણ પાર કરવામાં મદદ કરીશ અને ખજાનો શોધવા પણ જોડાઈશ ને? ઊંટ સંમત થયો. પીટર, સિંહ અને ઘેટું ત્રણેય ઊંટ ઉપર સવાર થયા અને ખુશીથી વિશાળ રણ વટાવતા ગયા. ઊંચે આકાશમાં ઉડતું ગરુડ આ સુંદર દ્રશ્યનો આનંદ લઈ રહ્યું હતું. ઊંટે પૂરપાટ દોડવા માંડ્યું. બધા આવેશમાં ચિચિયારીઓ કરવા લાગ્યા. ઊંટની પીઠ ઉપર સવાર થઈને રણ વટાવવાનું ઘણું રોમાંચક હતું. છેવટે પાંચે દરિયાને કિનારે પહોંચ્યા ત્યાં એમને એક કાચબો મળ્યો. આ દરિયો પાર કરવામાં તું અમને મદદ કરી શકે? પીટરે કાચબાને પૂછ્યું. અમે એક ખજાનાની શોધમાં છીએ. કાચબો માની ગયો અને પીટર, સિંહ, ગરુડ, ઘેટા અને ઊંટની સાથે જોડાઈ ગયો. દરિયાના તોફાની મોજા આ ટુકડીને લગભગ ડૂબાડી જ દે, પણ કાચબાએ કુશળતાથી સૌને દરિયા પાર પહોંચાડી દીધા. તેઓને સામે પાર એક ઘુવડ મળ્યું. ઘુવડે ડાપણની વાત કરી.
1: અભિનંદન, તમે ખજાનો તો શોધી કાઢ્યો છે.
0: તે ક્યાં છે? બધા નવાઈ પામીને બોલ્યા.
1: તમે બધાએ સાથે મળીને જંગલ પાર કર્યું, પહાડો ચડ્યા, હિંમતથી ખીણો ઓળંગી, મક્કમતાથી રણ વટાવ્યું અને દરિયા પાર પહોંચ્યા. એકબીજાનો સાથ ન હોત તો તમે આ બધું ક્યારેય ના કરી શકત.
0: બધા એકબીજાની સામું જોઈ રહ્યા અને તેમને સમજાયું કે ઘુવડ ખરેખર સાચું છે. તેમણે મિત્રતાને શોધી કાઢી છે. સાચે જ તેમને જે મળ્યો તે જ સૌથી મોટો ખરેખરો ખજાનો.

0: બાળ મિત્રો, મજા પડી ને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં

96688 9512996688 ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512968 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું.

0: અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો બાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512966888 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો બાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે, પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: શ્રદ્ધાના દીવા જ્યાં પ્રગટે ત્યાં મનનો અંધકાર ટળે, ભક્તિના ભાવ જ્યાં જાગે ત્યાં ઈશ્વર હૃદયમાં વસે. વ્રત એટલે માત્ર અન્નનો ત્યાગ નહીં, વ્રત એટલે મનનો સંયમ, સંકલ્પ અને અડકી શ્રદ્ધા.
1: સાંભળો પાવન વ્રત કથા ફક્ત રેડિયો પાલનપુર પર.
2: નમસ્કાર, આજથી આપણે શરૂ કરીએ છીએ વ્રત કથાઓ. અલગ અલગ વાર તહેવારોની પાછળની કથાને આપણે જાણીશું આપણા આ શોમાં વ્રત કથાઓ, જે આપણી નાનપણથી સાંભળતા આવ્યા છીએ. આપણા બા, દાદી, મમ્મી સૌ કોઈ વ્રત કરે છે ને વ્રત કથાઓ વાંચે છે અને આપણને સંભળાવે છે. આવો સાંભળીએ ગણેશ ચોથની વ્રત કથા, જે આપણને મોકલી આપી છે આનંદબાઈ.
3: ગણેશ ચોથની વાર્તા.
2: ભાદરવા સુદ ચોથ એકમના દિવસે આ વ્રત કરનારી ગણપતિની સ્થાપના કરી પૂજન કરવું, ગણપતિની કથા વાર્તા સાંભળવી, રાત્રે ભજન કીર્તન કરી ચંદ્ર દર્શન કરવું, ગણેશજીને લાડુ તથા માલપુઆનું નૈવેદ્ય ધરાવ્યા પછી મૌન રહીને જમવું, ચોથના દિવસે સાંજે ગણપતિની 4 દિવસ અગાઉથી સ્થાપિત કરેલી મૂર્તિને જળમાં પધરાવી, ગળી કોઈ વસ્તુ ખાવી નહીં, ઘડું ભરીને અન્નદાન કરવું.
3: એક દિવસ ભગવાન ગણેશ અષ્ટસિદ્ધિને વરીને રમલોકમાંથી ધીમે પગલે આવી રહ્યા હતા. એટલામાં ચંદ્રની દ્રષ્ટિ ગણેશ પર પડી. તેમની મોટી ફોદ, લોબી સૂંઢ અને ગોળ મટોળ દેશ જોઈ ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું. ચંદ્રે કહ્યું, કેમ ગણેશજી, આજે કંઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા કે શું? જુઓ ને, તમારું પેટ તો દેખાતું જ નથી. છતાં ગણેશજી કંઈ જ બોલ્યા નહીં, એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા. એટલે વળી પાછો ચંદ્ર બોલ્યો, આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચી રહીશું? વાહન જોઈએ તો લેતા જાઓ. છતાં પણ ગણેશે ઊંઠ વાળીને જોયું નહીં કે ઉત્તર પણ ન આપ્યો. ફરીથી શું રૂપ ઘડ્યું છે કહી ચંદ્ર ખડખડાટ હસી પડ્યો. અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશ ચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં. ચંદ્રના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેમની આંખમાં રતાસ્તરી આવી. તેઓ ગંભીર શબ્દોમાં બોલ્યા, ચંદ્ર, તું ખરેખર રૂપાળો છે? વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું છે? તેની ના નથી, પણ એનો અર્થ એ નથી કે પોતાના રૂપના અભિમાનમાં બીજાની ઠેકડી ઉડાવવી. આજે તે મારી ઠેકડી કરી છે, તેના ફળ રૂપે વધુ નહીં પણ તને એટલો જ શાપ આપું છું કે આથી કોઈ તારું મુખ નહીં જુએ, અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારના ખોટા આવી પડશે. તેના બધા કામોમાં અણધાર્યા સંકટો આવશે. આટલું બોલી ગણેશ પોતાની મંદગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા. ચંદ્રની ઠેકડી મોઘી પડી. ગણેશનો શાપ સાંભળતો તે ધ્રુજી ઉઠ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ, પણ હવે શું થાય? સાપની જાણ

0: તો ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. બધે એક જ વાત વહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવશે. બાપડો ચંદ્ર મો કોને બતાવે? લજ્જાનો માર્યો એ તો કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો. દેવો, ગંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાતો કેમ વેઠાશે. બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શાપની વાત કરી. બ્રહ્માજી બોલ્યા, ગણેશજીનો શાપ નિવારવા હું, શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી. તમે બધા ગણેશજી પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો. તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈ ચંદ્રને શાપ મુક્ત કરશે. પરંતુ પહેલાં તમે મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો. દેવો મહાદેવજી પાસે ગયા અને બોલ્યા, હે મહાદેવ, ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થાય એ અમને કહો. મહાદેવજી બોલ્યા, ભાદરવાની અજવાળી એકમથી ચોથ સુધીમાં સારો દાડો જોઈ ગણપતિની સ્થાપના કરી તેમનું પૂજન કરવું. ભજન, કીર્તન, ગીત, સંગીત દ્વારા ઉત્સવ ઉજવવો અને અજવાળી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી માલપુઆ લાડુનું નૈવેદ્ય ધરાવવું. સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિ જળમાં પધરાવવી. આમ ભક્તિભાવે ગણેશજીનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે. દેવોએ બૃહસ્પતિને બોલાવી મહાદેવજીએ કહેલી વાત કહી. બૃહસ્પતિ રજા લઈ ચંદ્ર પાસે ગયા અને તેને ગણેશ ચોથનું વ્રત કરવા સમજાવ્યું. ચંદ્રે ગણેશ ચોથનું વ્રત આરંભ્યું અને પોતાની ભૂલ માટે અંતકરણપૂર્વક ગણેશની ક્ષમાયાચના કરી પોતાને શાપ મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યો. ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા, હે ચંદ્ર, હું તારા ઉપર પ્રસન્ન છું. હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે. પરંતુ માત્ર ભાદરવાની અજવાળી ચોથના દિવસે કોઈ તારું મો નહીં જુએ. આ વ્રતનું પાલન કરનાર અનેક સંકટોમાંથી છૂટશે. હે ચંદ્ર, તારા જેવા સમજૂને આટલી શિક્ષા ઓછી નથી. હવેથી કોઈ દિવસ રૂપનું અભિમાન કરીશ નહીં.
1: જો તમે પણ આવી કોઈ વ્રત કથાઓ વાંચતા હોય, જાણતા હોય તો અમારા સુધી અવશ્ય પહોંચાડજો. અમને મેઇલ કરી શકો છો radiopalampur@gmail.com. તમે તમારા અવાજમાં પણ આ વ્રત કથાઓ રેકોર્ડ કરી શકો છો અને અમને મોકલાવી શકો છો. અથવા તો અમને વોટ્સએપ કરી શકો છો 9592966888 પર. ભૂલતા નહીં, વ્રતકથાના શોમાં જો તમે પણ આવી કોઈ ધાર્મિક કથાઓ, આપણા તહેવારોની કથાઓ જાણતા હોય તો અમને અવશ્ય મોકલાવશો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: શ્રદ્ધાના દીવા જ્યાં પ્રગટે ત્યાં મનનો અંધકાર ટળે. ભક્તિના ભાવ જ્યાં જાગે ત્યાં ઈશ્વર હૃદયમાં વસે. વ્રત એટલે માત્ર અન્નનો ત્યાગ નહીં, વ્રત એટલે મનનો સંયમ, સંકલ્પ અને અડક શ્રદ્ધા.
3: સાંભળો પાવન વ્રત કથા ફક્ત રેડિયો પાલનપુર પર.
4: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे. हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है. साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है. हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह.
5: देश के हर गरीब, हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
4: आज

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે.

0: રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું.

0: સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: રાજકરે એ રીતે લખે છે. તો આજે આપણે સાંભળીશું ગુલઝાર સાહેબના અવાજમાં કેટલી નઝમો અને સાથે સાથે એમણે લખેલા કેટલાક સુંદર મજાના ગીતો. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.
1: સાંસ લેના ભી કૈસી આદત હૈ, જીએ જાના ભી ક્યા રવાયત હૈ. સાંસ લેના ભી કૈસી આદત હૈ, જીએ જાના ભી ક્યા રવાયત હૈ. કોઈ આહટ નહીં બદન મેં કહીં, કોઈ સાયા નહીં હૈ આંખોં મેં. પાઉં બેહિસ હૈ ચલતે જાતે હૈ, એક સફર હૈ જો બહેતર રહેતા હૈ. કિતને બરસોં સે કિતની સદીઓં સે જીએ જાતે હૈ જીએ જાતે હૈ. આદતે ભી અજીબ હોતી હૈ, સાંસ લેના ભી કૈસી આદત હૈ. સિર્ફ એહસાસ કે તુમ પાસ હો બસ, સિર્ફ એહસાસ કે નઝદીક હો તુમ. અનગિનત લોગો મેં ઘબરાઈ હુઈ, અજનબી આંખોં સે લજ્જાઈ હુઈ. તન પે લગતી હૈ ચિપકતી આંખેં, બરફ સી ઠંડી સુલગતી આંખેં. અનગિનત નજરો મેં ઉલઝા લિપટા, અનગિનત ચહેરો મેં રખા ચહેરા. સેંકડો તાગો મેં ઉલઝાઈ હુઈ, સહમી સિમટી હુઈ શરમાઈ હુઈ. સિર્ફ એહસાસ કે પાસ હો તુમ, સિર્ફ એહસાસ કે નઝદીક હો બસ. સુનહેરી કુંજે જબ ઉડતે ઉડતે ઉફક કી ટહેની પે બેઠ જાય, તુમ્હારે કંધોં પે ઝુક કે જબ શામ બોસા લે લે. ચરાગ ખોલે જબ અપની મધ્યમ ઉદાસ આંખે, તુમ અપને ચહેરે પે ખેંચ લેના હયા કા આંચલ. મેં હોલે હોલે મના કે આંચલ ઉતાર લુંગા. તુમ્હારે હોઠોં કે ઠંડે ઠંડે ગુલાબ આંખોં પે રખે, મેં રાત કો સુનાઉંગા ફિર ઉસી નીંદ કી કહાની. વો નીંદ જો જાગતે મિલી થી તુમ્હારી આગોશ કે સુકૂં મેં. યે કૈસી ઉમ્ર મેં આકર મિલી હો તુમ, બહોત જી ચાહતા હૈ ફિર સે બોઉં અપની આંખેં. તુમ્હારે ઢેર સી ચહેરે ઉગાઉં ઔર બુલાઉં બારિશોં કો, બહોત જી હૈ કે ફુરસત હો તસવ્વુર હો, તસવ્વુર મેં જરા સી બાગબાની હો. મગર જાના એક એસી ઉમ્ર મેં આકર મિલી હો તુમ, કિસી કે હિસ્સે કી મટ્ટી નહીં હિલતી, કિસી કી ધૂપ કા હિસ્સા નહીં છિનતા. મગર અબ મેરી ક્યારી મેં લગે પૌધે, કિસી કો પાઉં રખને કે લીએ ભી થા નહીં દેતે. યે કૈસી ઉમ્ર મેં આકર મિલી હો તુમ.
2: જ્યાદે

જ્યારે ગુલઝાર સાહેબની વાત આવે ને ત્યારે મને એક સોંગ એટલું યાદ આવે અને મને ચોક્કસપણે ગાવાનું બહુ જ મન થઈ જાય અને કદાચ તમને પણ એટલું જ મન થતું હશે અને એ હજી ગીત તમારા મનમાં ગુનગુનાવતું હશે. હું જરા

બહુ જ મજાની મહેફિલ જયારે ચાલી રહી છે ત્યારે ફરી આપણે સાંભળીએ ગુલઝાર સાહેબ ને અને સાથે એક મસ્ત મજાના સોંગ ને. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.

જ્યારે ગુલઝાર સાહેબની રોમેન્ટિક વાતો યાદ આવે ને ત્યારે બહુ જ મજાની શાયરીઓ બનતી હોય છે. જેમ કે સુનો સુનો, જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, એકદમ નાનકડી વાતમાં કેટલું સરસ કહી જાય છે. સુનો જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર અને મદ મસ્ત રહો આજના શોની સાથે.

0: તો મિત્રો, આજનો શો તમને બહુ જ ગમ્યો હશે, કારણ કે ગુલઝાર સાહેબની વાતોની સાથે સાથે એમના લખેલા કેટલાક મશહૂર સોંગ્સ પણ આપણે સાંભળ્યા. અને હવે આરજે હર્ષને આપો રજા, હું લઉં છું અલવિદા, અને તમે સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM ગુજરાત, અને એન્જોયમેન્ટ કરતા રહો આરજે હર્ષની સાથે.
1: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे. हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है. साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है. हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह.
2: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है.
1: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी.
3: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12

9968 9512996688 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: શ્રદ્ધાના દીવા જ્યાં પ્રગટે ત્યાં મનનો અંધકાર ટળે, ભક્તિના ભાવ જ્યાં જાગે ત્યાં ઈશ્વર હૃદયમાં વસે. વ્રત એટલે માત્ર અન્નનો ત્યાગ નહીં, વ્રત એટલે મનનો સંયમ, સંકલ્પ અને અડકી શ્રદ્ધા.
1: સાંભળો પાવન વ્રત કથા ફક્ત રેડિયો પાલનપુર પર.
2: નમસ્કાર, આજથી આપણે શરૂ કરીએ છીએ વ્રત કથાઓ. અલગ અલગ વાર તહેવારોની પાછળની કથાને આપણે જાણીશું આપણા આ શોમાં વ્રત કથાઓ, જે આપણી નાનપણથી સાંભળતા આવ્યા છીએ. આપણા બા, દાદી, મમ્મી સૌ કોઈ વ્રત કરે છે ને વ્રત કથાઓ વાંચે છે અને આપણને સંભળાવે છે. આવો સાંભળીએ ગણેશ ચોથની વ્રત કથા, જે આપણને મોકલી આપી છે આનંદભાઈ.
3: ગણેશ ચોથની વાર્તા.
2: ભાદરવા સુદ ચોથ એકમના દિવસે આ વ્રત કરનારી ગણપતિની સ્થાપના કરી પૂજન કરવું, ગણપતિની કથા વાર્તા સાંભળવી, રાત્રે ભજન કીર્તન કરી ચંદ્ર દર્શન કરવું, ગણેશજીને લાડુ તથા માલપુઆનું નૈવેદ્ય ધરાવ્યા પછી મૌન રહીને જમવું, ચોથના દિવસે સાંજે ગણપતિની 4 દિવસ અગાઉથી સ્થાપિત કરેલી મૂર્તિને જળમાં પધરાવી, ગળી કોઈ વસ્તુ ખાવી નહીં, ઘડું ભરીને અન્નદાન કરવું.
3: એક દિવસ ભગવાન ગણેશ અષ્ટસિદ્ધિને વરીને બ્રહ્મલોકમાંથી ધીમે પગલે આવી રહ્યા હતા. એટલામાં ચંદ્રની દ્રષ્ટિ ગણેશ પર પડી. તેમની મોટી ફોદ, લોભી સૂંઢ અને ગોળ મટોળ દેશ જોઈ ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું.

0: ચંદ્રે કહ્યું, કેમ ગણેશજી, આજે કઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા કે શું? જુઓ ને, તમારું પેટ તો દેખાતું જ નથી. છતાં ગણેશજી કંઈ જ બોલ્યા નહીં, એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા. એટલે વળી પાછો ચંદ્ર બોલ્યો, આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચી રહીશું? વાહન જોઈએ તો લેતા જાઓ. છતાં પણ ગણેશે ઊંઠવાળીને જોયું નહીં કે ઉત્તર પણ ન આપ્યો. ફરીથી શું રૂપ ઘડ્યું છે કહી ચંદ્ર ખડખડાટ હસી પડ્યો. અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં. ચંદ્રના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેમની આંખમાં રતાસ્તરી આવી. તેઓ ગંભીર શબ્દોમાં બોલ્યા, ચંદ્ર, તું ખરેખર રૂપાળો છે? વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું છે? તેની ના નથી, પણ એનો અર્થ એ નથી કે પોતાના રૂપના અભિમાનમાં બીજાની ઠેકડી ઉડાવવી. આજે તે મારી ઠેકડી કરી છે, તેના ફળ રૂપે વધુ નહીં, પણ તને એટલો જ શાપ આપું છું કે આથી કોઈ તારું મુખ નહીં જુએ, અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારના ખોટા આવી પડશે. તેના બધા કામોમાં અણધાર્યા સંકટો આવશે. આટલું બોલી ગણેશ પોતાની મંદગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા. ચંદ્રની ઠેકડી મોઘી પડી. ગણેશનો શાપ સાંભળતો તે ધ્રુજી ઉઠ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ, પણ હવે શું થાય? શાપની જાણ થતો ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. બધે એક જ વાત વહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવશે. બાપડો ચંદ્ર મોં કોને બતાવે? લજ્જાનો માર્યો એ તો કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો. દેવો, ગંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાતો કેમ વેઠાશે. બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શાપની વાત કરી. બ્રહ્માજી બોલ્યા, ગણેશજીનો શાપ નિવારવા હું, શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી. તમે બધા ગણેશજી પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો. તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈ ચંદ્રને શાપ મુક્ત કરશે, પરંતુ પહેલાં તમે મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો. દેવો મહાદેવજી પાસે ગયા અને બોલ્યા, હે મહાદેવ, ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થાય એ અમને કહો. મહાદેવજી બોલ્યા, ભાદરવાની અજવાળી એકમથી ચોથ સુધીમાં સારો દાડો જોઈ ગણપતિની સ્થાપના કરી તેમનું પૂજન કરવું. ભજન, કીર્તન, ગીત, સંગીત દ્વારા ઉત્સવ ઉજવવો અને અજવાળી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી માલપુઆ લાડુનું નૈવેદ્ય ધરાવવું. સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિ જળમાં પધરાવવી. આમ ભક્તિભાવે ગણેશજીનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે. દેવોએ બૃહસ્પતિને બોલાવી મહાદેવજીએ કહેલી વાત કહી. બૃહસ્પતિ રજા લઈ ચંદ્ર પાસે ગયા અને તેને ગણેશ ચોથનું વ્રત કરવા સમજાવ્યું. ચંદ્રે ગણેશ ચોથનું વ્રત આરંભ્યું અને પોતાની ભૂલ માટે અંતકરણપૂર્વક ગણેશની ક્ષમાયાચના કરી પોતાને શાપ મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યો. ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા, હે ચંદ્ર, હું તારા ઉપર પ્રસન્ન છું. હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે, પરંતુ માત્ર ભાદરવાની અજવાળી ચોથના દિવસે કોઈ તારું મોં નહીં જુએ. આ વ્રતનું પાલન કરનાર અનેક સંકટોમાંથી છૂટશે. હે ચંદ્ર, તારા જેવા સમજૂને આટલી શિક્ષા ઓછી નથી. હવેથી કોઈ દિવસ રૂપનું અભિમાન કરીશ નહીં.
1: જો તમે પણ આવી કોઈ વ્રત કથાઓ વાંચતા હોય, જાણતા હોય તો અમારા સુધી અવશ્ય પહોંચાડજો. અમને

0: મેલ કરી શકો છો radiopalampur@gmail.com. તમે તમારા અવાજમાં પણ આ વ્રત કથાઓ રેકોર્ડ કરી શકો છો અને અમને મોકલાવી શકો છો, અથવા તો અમને વોટ્સએપ કરી શકો છો 9592966888 પર. ભૂલતા નહીં, વ્રત કથાના શોમાં જો તમે પણ આવી કોઈ ધાર્મિક કથાઓ, આપણા તહેવારોની કથાઓ જાણતા હોય તો અમને અવશ્ય મોકલાવશો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: શ્રદ્ધાના દીવા જ્યાં પ્રગટે ત્યાં મનનો અંધકાર ટળે, ભક્તિના ભાવ જ્યાં જાગે ત્યાં ઈશ્વર હૃદયમાં વસે. વ્રત એટલે માત્ર અન્નનો ત્યાગ નહીં, વ્રત એટલે મનનો સંયમ, સંકલ્પ અને અળખી શ્રદ્ધા.
2: સાંભળો પાવન વ્રત કથા ફક્ત રેડિયો પાલનપુર પર.

0: If you like this video, subscribe to my channel right now. Just click on the subscribe button.
1: Press the bell icon on YouTube app and never miss another update.
2: रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે

0: છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: Thank you.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો, ધીસ સરજે પ્રિયંકા. અને આપણે વાત કરી રહ્યા હતા પાલનપુરની ઝલકની ઇન પાલનપુર સ્ટોરીઝ. પાલનપુરમાં આપણે ગત એપિસોડમાં વાત કરતા હતા મુગલોના શાસનની, અને આજે આ એપિસોડમાં આપણે વાત કરવાના છે એ સમયની કે જ્યારે પાલનપુરમાં અંગ્રેજો આવ્યા છે. હા, પાલનપુરમાં અંગ્રેજોની આવન જાવન શરૂ થઈ ગઈ છે. અને કેવો છે પાલનપુર અને અંગ્રેજો વચ્ચેનો સંબંધ, ચાલો શરૂઆત કરીએ. પાલનપુર તાબાના મુલકમાં અંધેર અને અવ્યવસ્થા સર્જાયાનું જણાવી અંગ્રેજ સરકારે ઈસવીસન 1870માં પાલનપુર એજન્સીનું બંધારણ તૈયાર કરી કેપ્ટન માઇલ્સને પાલનપુર એજન્સીના પોલિટિકલ સુપ્રિન્ટેન્ડન્ટ નિમ્યા. ઈસવીસન 1819માં બીજા 10 સંસ્થાનો રાધનપુર, થરાદ અને વાવ સંસ્થાન, વારાહી, સાંતલપુર, દિયોદર અને કાંકરેજ, થાણું, ભોરોલ, જાગીર અને થરા તથા તેરવાડા તાલુકો તેમની દેખરેખ નીચે મૂકવામાં આવ્યા. રાજકારભાર ચલાવવાની અનુકૂળતા ખાતર કાંકરેજ જિલ્લો પાલનપુરની નજીક હોવાથી ઈસવીસન 1844માં તેને મહીકાઠા એજન્સીના તાબામાંથી કાઢી પાલનપુરની હકુમતમાં મૂકવામાં આવ્યો. એજન્સીના સમયમાં પાલનપુર સૌથી મોટું શહેર હતું. પાલનપુર રાજ્યનું ક્ષેત્રફળ 1765.91 ચોરસ માઇલ હતું. પાલનપુર સંસ્થા રાજ્યમાં ધાણાધાર, ડીસા અને ધાનેરા એમ 3 વિભાગ હતા. એ ઉપરાંત આબુ પર્વતથી ગાયકવાડના પાટણ પરગડા સુધી પૂર્વે પશ્ચિમે 60 માઇલના વિસ્તારમાં એ આવેલું. તેની ઉત્તરે મારવાડ અને શિરોહી, પૂર્વે શિરોહી અને દાંતા આવેલા હતા. કેવું કરે છે આ અંગ્રેજો પાલનપુરમાં રાજ, જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પાલનપુર એજન્સીના તાબામાં 1341 પોલીસ હતી, જેનો વાર્ષિક ખર્ચ રૂપિયા 2,37,574 હતો. પાલનપુર એજન્સીમાં 4 કન્યાશાળા મળી છોકરાઓની 91 નિશાળ હતી. તેમાં 39 છ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તે સમયે પાલનપુર એજન્સીમાં વડગામ કોર્ટ, ડીસા કોર્ટ, ધાનેરા કોર્ટ, ગઢ કોર્ટ, બાપલા કોર્ટ ઉપરાંત પહેલા વર્ગના મેજિસ્ટ્રેટની કોર્ટ, સ્મોલ કોર્ટ્સ કોર્ટ, સર ન્યાયાધીશની કોર્ટ અને છેલ્લી અપીલ સાંભળવાવાળા હજુરની કોર્ટ કામ કરતી. 16 વર્ષની ઉંમરે દિવાન ફતેહ ખાને પાલનપુરની ગાદીમાં બેઠા ત્યારે તેમના અવસાન પછી ઈસવીસન 1854માં તેમના પુત્ર જોરાવર ખાનજી 29 વર્ષની વયે ગાદીનશીન થયા. દિવાન જોરાવર ઉદાર, ધૈર્યવાન, ખુદાપરસ અને એટલા રહેમદિલ હતા કે તેઓ કોઈનું દુઃખ ન જોઈ શકતા. જ્યારે રાજ્યમાં કોઈ પણ અસામાન્ય ઘટના બનતી ત્યારે તેઓ ખુદાની બંદકી કરી દુઆઓ માંગતા. તેઓ સામાન્ય ગુજરાતી ભળ્યા ભલભલા વિદ્વાનો એમની આગળ છક્કડ ખાઈ જતા. ઈસવીસન 1857ના બળવામાં અંગ્રેજ સરકારને વફાદાર રહી લશ્કર, દારૂગોળા જેવી તમામ સહાય સમયસર પૂરી પાડી અંગ્રેજ સરકારના તેઓ પ્રીતિના પાત્ર થયા. દિવાન જોરાવર ખાનના મૃત્યુ બાદ શું થયું, કોણ બેઠું ગાદીએ, જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

દિવાન જોરાવર ખાનના મૃત્યુ બાદ તેમના પુત્ર શેર મોહમ્મદ ખાનજી ઈસવીસન 1877માં પાલનપુરની ગાદી આવ્યા. તેમણે પાલનપુરને બીજા રાજ્ય જેવું સ્વતંત્ર બનાવવાની તક મળી. એ સમયે પાલનપુર રાજ્યની ઉપજ ફક્ત 3 લાખ રૂપિયા હતી. તેમાંથી 50,000 ગાયકવાડ સરકારને આપવા પડતા. 100 પાયદળ અને 150 ઘોડેસવાર લશ્કરના ખર્ચમાં લેવી તરીકે રૂપિયા 66,000 આપવા પડતા. તેમના સમયગાળામાં પાલનપુર રાજ્યની કુલ વસ્તી ઈસવીસન 1901માં 2,22,627 હતી અને ઈસવીસન 1911માં પાલનપુરમાં તેમજ 514 ગામડાઓની વસ્તી 2,24,996 હતી. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું એ પુસ્તકનું નામ છે પાલનપુર ઝાંકી અને ઝલક. નવાબ શેર મોહમ્મદ ખાનજી કુશળ શાસક હતા. તેમણે પાલનપુરના રાજ્યમાં પોલીસ તંત્રની વહીવટી સ્થાપના કરી. તેમાં 1 સુપ્રિન્ટેન્ડન્ટ, 1 હોમ ઇન્સ્પેક્ટર, 11 ફોજદાર, 1 ડ્રિલ માસ્ટર, 170 ઘોડેસવાર, 12 ઊંટસવાર અને 440 પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 584 વ્યક્તિઓની ભરતી થતી અને આ એક સુંદર વ્યવસ્થા ઊભી કરતા. પાલનપુર શહેર માટે સિટી પોલીસ સ્ટેશન અલગ કરી 100 પોલીસ સ્ટાફના માણસોની 1 સ્ટાફ રોકવામાં આવ્યો. તે ફોજદારને ₹20-70, જમાદારને ₹15-30, ઠેકેદારોને ₹23 અને સાંઠણી સવારોને ₹16-18 અને પોલીસ કોન્સ્ટેબલોને માસિક ₹5-9 પગાર આપવો પડતો. વારંવાર પડતા દુષ્કાળની આફતમાંથી લોકોને ઉગારવા માટે તેમણે 3,000 નવા કુવા બંધ. નવા ગવર્નર પધાર્યા ત્યારે તેમની યાદગીરીમાં નવાબ સાહેબે ખાસ કુવાકુંડ ઊભું કર્યું. તેમાં ₹25,000ની રકમ રાખી ખેડૂતોને કુવા માટે તેમાંથી વગર વ્યાજે નાણાં ધીરવાની વ્યવસ્થા કરી. શિક્ષણની સગવડ ઊભી કરવા માટે પ્રાથમિક શાળાઓમાંથી ફી કાઢી નાખવામાં આવી. 1 નવી કન્યા શાળા શરૂઆત કરવામાં આવી. આ રીતે જોરાવર ખાને ઘણા બધા નવા સુધારા કર્યા. આગળ શું થાય છે જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પૂરી સાધન સામગ્રી સાથે પાલનપુર હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી. 11 ધોરણની મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ બહારગામ કોલેજમાં દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 3 વર્ષ સુધી માસિક રૂપિયા 15ની સ્કોલરશીપથી શરૂ કરી, જે જ્યોર્જ ક્લાર્ક સ્કોલરશીપ તરીકે ઓળખાતી. તેમના સમયમાં ઈસવીસન 1916-17માં પાલનપુર રાજ્ય 36 શાળાઓમાં 1777 છોકરા અને 93 કન્યાઓ અભ્યાસ કરતી. પ્રજાના આરોગ્યની પણ તેમણે ખેવના હતી. પોલિટેકનિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કર્નલ જી આર ગુડફેલો તેમના મૈત્રીભર્યા સંબંધોની યાદમાં ઈસવીસન 1892માં રૂપિયા 63,000ના ખર્ચે પાલનપુરમાં ગરીબ બીમારો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથે ગુડફેલો હોસ્પિટલ તેમણે બનાવી. તે આજે સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાય. તેમણે ડીસા અને ધાનેરામાં પણ દવાખાનું શરૂ કર્યું. અશક્ત અને નિરાધાર લોકો તેમજ 12 વર્ષ સુધીના નિરાધાર બાળકો માટે ઈસવીસન 1910માં રૂપિયા 50,000ના ખર્ચે શેર મોહમ્મદ મોહતાજ ખાન નામનો મોહતાજ ખાનનું પણ ખાસ મેળાવડાઓ યોજી ગવર્નરના હસ્તે 29 જાન્યુઆરીએ શરૂ કર્યું. રમતગમત અને મૈત્રાચારી તેમજ

એલખાસ ધરાવતા પંચમ જ્યોર્જના નામે જ્યોર્જ ફિફ્થ ક્લબ બાંધીને રમતગમતના સાધનો વધાર્યા. મહારાણી વિક્ટોરિયાની ગાદી પર બેઠારે 50 વર્ષ પૂર્ણ થતાં તેમની યાદગીરીમાં ઈસવીસન 1887માં પાલનપુરમાં લોકહિતાર્થે વિક્ટોરિયા ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરીની સ્થાપના

પૂરી સાધન સામગ્રી સાથે પાલનપુર હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી. 11 ધોરણની મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ બહારગામ કોલેજમાં દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 3 વર્ષ સુધી માસિક રૂપિયા 15ની સ્કોલરશીપથી શરૂ કરી, જે જ્યોર્જ ક્લાર્ક સ્કોલરશીપ તરીકે ઓળખાતી. તેમના સમયમાં ઈસવીસન 1916-17માં પાલનપુર રાજ્ય 36 શાળાઓમાં 1777 છોકરા અને 93 કન્યાઓ અભ્યાસ કરતી. પ્રજાના આરોગ્યની પણ તેમણે ખેવના હતી. પોલિટેકનિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કર્નલ જી આર ગુડફેલો તેમના મૈત્રીભર્યા સંબંધોની યાદ

માં ઈસવીસન 1892માં રૂપિયા 63,000ના ખર્ચે પાલનપુરમાં ગરીબ બીમારો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથે ગુડફેલો હોસ્પિટલ તેમણે બનાવી. તે આજે સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાય. તેમણે ડીસા અને ધાનેરામાં પણ દવાખાનું શરૂ કર્યું. અશક્ત અને નિરાધાર લોકો તેમજ 12 વર્ષ સુધીના નિરાધાર બાળકો માટે ઈસવીસન 1910માં રૂપિયા 50,000ના ખર્ચે શેર મોહમ્મદ મોહતાજ ખાન નામનો મોહતાજ ખાનું પણ ખાસ મેળાવડાઓ યોજી ગવર્નરના હસ્તે 29 જાન્યુઆરીએ શરૂ કર્યું. રમતગમત અને મૈત્રાચારી તેમજ એલખાસ ધરાવતા પંચમ જ્યોર્જના નામે જ્યોર્જ ફિફ્થ ક્લબ બાંધીને રમતગમતના સાધનો વધાર્યા. મહારાણી વિક્ટોરિયાની ગાદી પર બેઠા રે 50 વર્ષ પૂર્ણ થતા તેમની યાદગીરીમાં ઈસવીસન 1887માં પાલનપુરમાં લોકહિતાર્થે વિક્ટોરિયા ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરીની સ્થાપના. સવત 1947માં ગોબરી તળાવને 7,000 રૂપિયાના ખર્ચેથી નવેસરથી બનાવી આસપાસ સુંદર વૃક્ષો અને સડકો વાવી શેર સાગર તળાવ તેનું નામ રાખ્યું, જેનું આજે અસ્તિત્વ નથી. રિયાસતના કુટુંબમાં શોકના પ્રસંગે રૂદાલી દ્વારા સેવા છાતી કૂટવાનો રિવાજ હતો તે બંધ કર્યો. તેમના રાજ્ય અમલ દરમિયાન હિન્દુ તેમજ જૈનોની ધાર્મિક સંસ્થાઓને પણ આર્થિક મદદ કરી અને સમાજમાં આદરપાત્ર થયા. પોતાની પ્રજાનું ભલું ઈચ્છતા નવાબશ્રી શેર મોહમ્મદ ખાનજીને અફેરની આવક જતી કરી. ચરસ ગાંજાના વાવેતર ઉપર પ્રતિબંધ મૂક્યો અને તેમના પગલાંએ સમજુ વર્ગને આવકારો આપ્યો. આગળ દિલ્હી દરબારમાં પાલનપુરનું શું ગૌરવ છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો આરજી પ્રિયંકા સાથે.

ઈસવીસન 1911ની 12મી ડિસેમ્બરે દિલ્હીમાં ભરાયેલા દરબારમાં શહેનશાહ જ્યોર્જ પંચમાએ પોતાની પત્ની સાથે તાજપોશીનું એલાન કર્યું. એ સમયે હાજર રહેલા પાલનપુરના નવાબ શ્રી શ્રી મોહમ્મદ ખાનજી દિલ્હી દરબારમાં જામનગર, ભાવનગર અને અન્ય રાજ્યો કરતાં બેઠકમાં ઊંચો દરજ્જો લીધો અને શહેનશાહ ઊભા થઈ નવાબ સાહેબ સાથે હાથ મિલાવી પોતાની જમણી બાજુની ખુરશી ઉપર બેસવાનું માન આપ્યું. આ દરબારમાં આયોજનમાં નવાબ શ્રીના પુત્ર શ્રી તાલે મોહમ્મદ ખાનજીની મહત્વની જવાબદારી અદા કરી. આ પાલનપુરના ઇતિહાસની ગૌરવ લોક ઉપયોગી ઉમદા કાર્યો કરનાર આ નવાબના ખાનપાન અને રહેણી કહેણી પણ સાદગીપૂર્ણ હતા. તેમની લોકહિતકારી રાજનીતિની યાદગીરી કાયમ રાખવા પાલનપુરના પ્રજાજનોએ ઈસવીસન 1914માં એક મોટું ફંડ ભેગા કર્યું. તેમાં 1,00,000 રૂપિયા ઉમેરી શેર મોહમ્મદ ખાનજીએ શેરગંજ નામે એક જાહેર બાગ ઊભો કરવા અનુકૂળ જગ્યા પણ આપી. તેમની વફાદારીની કદર રૂપે બ્રિટિશ સરકારે તેમણે ઈસવીસન 1893માં KCII નો અને ઈસવીસન 1898માં GCII નો તથા ઈસવીસન 1911માં નવાબનો ખિતાબ વંશ પરંપરાગત બક્ષ્યો અને 11 તોપોના બદલે 13 તોપોની સલામી એનાયત કરી. આમ પાલનપુર ઇતિહાસમાં નવાબ શ્રી શેર મોહમ્મદ ખાનજીના સમયમાં લોકોના ઉત્કર્ષનો ઉજ્જવળ સમય ગણાયો. આગળ વાત કરીએ આપણા પાલનપુરના જાણીતા તાલે મોહમ્મદ ખાનજીની. મળીએ નાનકડા વિરામ બાદ.

નવાબ શ્રી શેર મોહમ્મદ ખાનજીનું ઈસવીસન 1918માં અવસાન થતા તેમના મોટા પુત્ર તાલે મોહમ્મદ ખાનજીને પાલમપુરની ગાદીએ બેસાડવામાં આવ્યા. પાલમપુર રાજ્યના 29મા દિવાન શ્રી તાલે મોહમ્મદ ખાનનો જન્મ 7 જુલાઈ 1883માં થયો હતો. તેમના માતાનું નામ અમીર બાઈ સાહેબ હતું. ઈસવીસન 1908માં પાલમપુર રાજ્યના 29મા દિવાન શ્રી તાલે મોહમ્મદ ખાનજીનો જન્મ 7 જુલાઈ 1883માં થયો હતો. તેમના માતાનું નામ અમીરબાઈ સાહેબ હતું. ઈસવીસન 1908માં દસાડાના માલિક રુસ્તમ ખાનજીની પુત્રી સુબાબાઈ સાહેબ સાથે તેમના પ્રથમ લગ્ન ખૂબ ધામધૂમથી અને ધાર્મિક પારંપરિક વિધિઓ દ્વારા થયા. સુબાબાઈની હયાતીમાં ઈસવીસન 1939-40 દરમિયાન તેઓનું બીજું લગ્ન ઓસ્ટ્રેલિયન યુથ જ્હોન ફોકનેર સાથે સાદગીથી થયું. લગ્ન પછી જ્હોન ફોકનેરે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. લગ્ન બાદ તેમનું નામ જહાન આરા આપવામાં આવ્યું. લોર્ડ માઉન્ટબેટન વાઇસરોય તરીકેના સત્તાવાર કામોમાં સૌથી છેલ્લું કામ આઝાદી મળી તેના 2 દિવસ પહેલા નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજીએ ઓસ્ટ્રેલિયન પત્નીને 13 ઓગસ્ટ 1997ના રોજ હર હાઈનેસ ધ બેગમ ઓફ પાલમપુર તરીકેનો દરજ્જો આપવાનું કામ કરતા. નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજીએ તેમના શાસનકાળ દરમિયાન વિવિધ દેશોની મુલાકાત લીધી. ઈસવીસન 1928માં લીગ ઓફ નેશનની મહાસત્તામાં ભારતના પ્રતિનિધિ તરીકે તેઓએ હાજરી આપી અને તેઓ જીનીવા ગયા. એન્ટવર્પના હીરાના વેપારીઓના આમંત્રણને માન આપી પાછા ફરતા તેઓ એન્ટવર્પની શુભેચ્છા મુલાકાત પણ લીધી. નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાન કેડેટ કોરમાં પણ જોડાયા. ઈસવીસન 1904માં નવાબજાદા તરીકે પ્લેગમાં રોગચાળાની પ્લેગ ડ્યુટીથી વહીવટી જવાબદારી તેમણે પૂરા ખંતથી સંભાળી. આગળ તાલે મોહમ્મદ ખાનજીનો આ શાસણકાળ કેવો છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4.

હિન્દુસ્તાનના ખાતેથી ફોજમાં તેમણે લેફ્ટનન્ટ કમિશનર બક્ષવામાં આવી. 1920માં તેમણે KCIIનો ઇલકાબ આપવામાં આવે. નવાબ શ્રી તારે મોહમ્મદ ખાનજી પ્રજાવત્સલ હતા. તેમણે રાજ્યતુરા હાથમાં લીધી અને બીજા જ વર્ષે મ્યુનિસિપાલિટીની હક પાલમપુરની પ્રજાને આપ્યો. થોડા વર્ષો પછી ઇકબાલ ઇલેક્ટ્રિસિટી સપ્લાય નામનો પાવર હાઉસ મ્યુનિસિપાલિટીના હિતાર્થે રાજ્યને ભેટ આપવામાં આવ્યું. વિક્ટોરિયા જુબલી લાઇબ્રેરી તેમજ જ્યોર્જ ફિફ્થ ક્લબનો વહીવટ સ્થાનિક કમિટી દ્વારા તેમને સોંપ્યો. રાજ્યના સારા વહીવટ માટે તેમણે કાબેલ વ્યક્તિઓનું પ્રજા પ્રધાન મંડળ બનાવ્યું. વહીવટ કરતા અમલદારોએ કાંઈ પણ કામ કરતા ખુદા પાડનો ડર રાખવા તેઓ આદેશ આપતા ગયા. તેમના સમયમાં નબળા આર્થિક વર્ગના હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થીઓ તેજ ખેડૂત પુત્રોને માધ્યમિક શાળાની ફી માફ કરવામાં આવી તથા કોલેજની કેળવણી માટે રાજ્ય તરફ અનેક પ્રકારની સ્કોલરશીપો આપવાની શરૂઆત થઈ. નવાબ તાલે મોહમ્મદ ખાનજી એ કેવી રીતે પાલનપુરને પ્રજાસત્તાક બનાવે છે, કેવી રીતે આપણા પાલનપુરને આઝાદીના આ સુવર્ણકાળ લખવામાં મદદ કરાવે છે જાણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુર.

નો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ WhatsApp કરો 95 12 99 66 88 પર કે પછી સોશિયલ મીડિયાના

0: ફેસબુક એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.